નમસ્કાર, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનો સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. આજે તારીખ 14 મે 2026 ને ગુરુવાર, વિક્રમ સંવત 2082, વૈશાખ વદ 12. અમારી વર્લ્ડ ક્લોક સમય બતાવે છે 5:58:57. આજની અમારી પ્રાતકાલીન પ્રસારણ સભામાં હું ખ્યાતિ પટેલ આપ સૌનું અંતરના ઉમળકાથી સ્વાગત કરું છું. અને આજની સંગીતમય સફરની શરૂઆત કરીએ સુવિચારથી. અભિમાન કહે છે મને કોઈની જરૂર નથી, જ્યારે અનુભવ કહે છે સમય આવીએ ચપટી ધૂળની પણ જરૂર પડે છે.

આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ને હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગે રિલે કરીશું હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ આપ સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: વિકો વજ્રદંત,
1: તને કોલેજ નો ટાઈમ યાદ છે?
2: અરે કોલેજ ની યાદો છોડું, કેટલી વાતો ભૂલી ગયો છું યાર. નો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
1: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
3: ક્યાંથી ખબર પડશે?
1: ઉદ્ગમ થી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
3: આજે જ સર્ચ કરીશ.
1: તો આજની ચા તારા તરફથી.
4: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: વૈશ્વિક નેતાઓ રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ઇરેનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગાચી, થાઇલેન્ડના નાયબ વડાપ્રધાન સિહાસાક ફુઆંગ કેટકેવ, ક્યુબાના વિદેશમંત્રી બ્રુનો રોડ્રિગ્સ પેરિલા અને વિયેતનામના નાયબ વિદેશમંત્રી મિન હેંગ નવી દિલ્હી પહોંચ્યા હતા. આસામ સરકાર આ મહિનાની 26મી તારીખે રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા યુસીસી વિધેયક રજૂ કરશે. મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ મીડિયાને સંબોધન કરતા આ જાહેરાત કરી. શ્રી શર્માએ જણાવ્યું કે આસામ વિધાનસભાનું વિશેષ સત્ર 21-26 મે દરમિયાન યોજાશે, જે દરમિયાન નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે. આ સાથે આસામ ઉત્તરાખંડ અને ગુજરાત બાદ યુસીસી વિધેયક રજૂ કરનાર ત્રીજું રાજ્ય બનશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાઓની નોંધ લઈ અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે મદદ પૂરી પાડવા જણાવ્યું છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: सबसे ज्यादा मौतें भदोही जिले में हुई हैं, जहां आंधी तूफान से हुई विभिन्न दुर्घटनाओं में 15 लोगों की जान चली गई, एक दर्जन से ज्यादा लोग घायल हैं और उन्हें विभिन्न अस्पतालों में भर्ती कराया गया है. कल राज्य के कई हिस्सों में मौसम अचानक बदल गया और विभिन्न जिलों से बिजली के खंभे उखड़ने और पेड़ उखड़ जाने की घटनाएं सामने आई हैं, जिससे बिजली आपूर्ति और सड़क यातायात बुरी तरह प्रभावित हुआ है. बारिश के साथ हुई ओलावृष्टि से फसलों को भी भारी नुकसान हुआ है. मुख्यमंत्री योगी आदित्यनाथ ने सभी वरिष्ठ अधिकारियों के साथ बैठक की और उन्हें अगले 24 घंटों में प्रभावित लोगों को मुआवजा देने का निर्देश दिया.
0: પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, તેલીબિયા, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડદેવડ પરના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. આ પ્રતિબંધોને કારણે બટાકા ઉગાડનારા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે ખેડૂતોને આ પ્રતિબંધો હટાવવાનું વચન આપ્યું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારે શિક્ષકોની ભરતી, મ્યુનિસિપલ ભરતી અને સરકારી સેવાઓની ભરતી કૌભાંડ સંબંધિત કેસોને કેન્દ્રીય અન્વેષણ બ્યુરો CBIને સોંપવાનો નિર્ણય લીધો છે, જ્યારે નિવૃત્તિ બાદ ફરીથી નોકરીમાં પરત લેવાયેલા તમામની સેવાઓ પણ સમાપ્ત કરી દેવાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસની શિખર બેઠકમાં ભાગ લેવા ચીનની રાજધાની બેઇઝિંગ પહોંચ્યા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથેની વાતચીતમાં ઈરાન યુદ્ધ, વૈશ્વિક ઉર્જા સંકટ, વેપાર તણાવ, તાઇવાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ બેઠક વૈશ્વિક રાજકારણની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વાટાઘાટો દરમિયાન અમેરિકા ચીન વેપાર કરારને આગળ વધારવા, અમેરિકન ઉત્પાદનોની ખરીદીમાં વધારો અને હોર્મોઝ સામુદ્રધુની સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. શ્રી ટ્રમ્પ સાથે એલોન મસ્ક અને ટીમ કુક સહિતના વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ પણ ચીન ગયા છે. મધ્યપૂર્વની પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીના કાર્યાલયના નિવેદન મુજબ શ્રી નેતાન્યાહુએ UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથે વાતચીત કરી. જો કે UAEએ ઇઝરાયેલના પ્રધાનમંત્રીની મુલાકાતના અહેવાલોને નકારી કાઢ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય બાબતો અને સહકાર મંત્રી રોનાલ્ડ લામોલા સાથે વાતચીત કરી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બંને દેશોએ ભારત દક્ષિણ આફ્રિકા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને પરસ્પર હિતના બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. IPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંકરીશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા. જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોલમાં 109 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. મેચ દરમિયાન વિરાટ કોહલી IPL ટુર્નામેન્ટના ઇતિહાસમાં 14,000 રન પૂર્ણ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
2: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા, રૂપિયા 2નો ધરખમ વધારો. નવ ગુજરાત સમયની

0: હેડલાઇન છે, સોના ચાંદી પરની આયાત જકાત વધારીને 15% કરાઈ. ફૂલછા પ્રથમ પાને લખે છે, ઇંધણ બચત અભિયાન સ્પીડમાં વીઆઈપી કલ્ચરને બ્રેક. 72 માંથી 49 આઈએએસની ઉંમર 40 થી ઓછી, 12 કમિશનર, 9 MD ડાયરેક્ટર, 10 DDO યુવા. આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. સંદેશ લખે છે, સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાને કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ. બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ અથવા બેંકમાં રજિસ્ટર

0: રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
0: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ સમજી ગયો.
0: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
3: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
4: અરે બેટા, આ રાશન કાર્ડમાં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
3: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
4: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
3: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
6: Fantastic fun for family.
7: 101.1 MHz.
8: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને મિત્રો, જરોખા અંતર્ગત હવે જાણી લઈએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર વિવિધ કાર્યક્રમો વિશે.

8:45 से आप સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, જે આજે કેન્દ્રિત રહેશે નિર્માતા નિર્દેશક રાજકુમાર બળજાત્યા પર. આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ રાત્રિના 9:30 પણ સાંભળી શકશો. દસ વાગે ફોનિંગ પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ લઈને આવશે નઝરીન મંસૂરી. 11 કલાકે આપ માણશો માહિતી અને મનોરંજનનું મસાલેદાર કોમ્બિનેશન, એટલે કે કાર્યક્રમ સુરતી સિઝલર. બાર વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર ને ત્યારબાદ 12:45 કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1 વાગે આપ માણશો સુરીલા સફર. ત્રિવેણીનો સમય રહેશે 2 વાગ્યાનો. 2:35 સદાબહાર નગમે. 3 સહેલી આપ માણશો 3 વાગે, જેમાં આજે દોસ્તી બિના જગસુના, કિસ્તો પર ખરીદારી કિતની જરૂરી, પસીને કી દુર્ગંધ સે છુટકારે કે લીએ ફાયદેમંદ ટિપ્સ વગેરે જેવા વિષયો પર ચર્ચા થશે. પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે રજૂ થશે 4 વાગે અને ત્યારબાદ 4:10 હેલો ફરમાઈશ. ગઈકાલે રાત્રે પ્રસારિત થયેલ છાયાગીતનું પુનઃ પ્રસારણ આપ સાંભળી શકશો 5 વાગે ને ત્યારબાદ 5:30 તરાને નયે પુરાને. છ વાગે આપ સાંભળશો હિન્દી સમાચાર ને ત્યારબાદ 6:05 કાર્યક્રમ ગુજરા હુઆ જમાના. 6:30 વાગે આપ સાંભળશો ઝરોખા અને ત્યારબાદ 6:35 માણશો ગુજરા હુઆ જમાના કાર્યક્રમનો શેષ ભાગ. જયમાલા રજૂ થશે 7 વાગે. 7:45 ઇનસે મિલિયે અંતર્ગત ગિટાર વાદક અનિકેત ગુંદેવર સાથે જયંત પાત્રીકરની વાતચીતનો ભાગ બીજો આજે આપ સાંભળી શકશો. 8 વાગે હવામહલ, જેમાં આજે નાટિકા મંગલ વરદાન, લેખક કુંભે શ્રીવાસ્તવ, નિર્દેશક પુરુષોત્તમ દારવેકર. 8:15 ચિત્રલોક. 9:10 લઈ

0: ने आविशु कार्यक्रम आपके लिए। छाया गीतनो समय रहेशे 10 વાગ્યાનો, 10:30 અપમાનશો ઢલતી જાય રાત, 11 કલાકે કાર્યક્રમ રંગ તરંગ, તો હતી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા।
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપથી, વાહ પસાણો। અજાણ્યા એપથી બચો,
2: આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો।
0: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM, ને હવે પ્રસ્તુત છે આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરના કારણે 3 કામદારોના મોત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે 20,667 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનો આ વિભાગ અમદાવાદ ધોલેરા એસઆઈઆર આગામી ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. અમદાવાદને ધોલેરા સાથે જોડવાથી મુસાફરોના મુસાફરીના સમયમાં ઘટાડો થશે, જેનાથી આરામદાયક દૈનિક મુસાફરી અને તે જ દિવસે પરત ફરવાનું શક્ય બનશે. આ સેમી હાઈસ્પીડ રેલવે માત્ર 2 શહેરોને જ નજીક નહીં લાવે, પરંતુ સેંકડો કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે.
1: यहाँ पर 220 kmph की ट्रेन ये बनाई जाएगी और एक तरीके से ये मॉडल अगर यहाँ से सक्सेसफुल करने के बाद में देश में जितने सरफेस के प्रोजेक्ट्स हैं उन सबको अपग्रेड करके सेमी हाई स्पीड करेंगे. इससे अहमदाबाद से धोलेरा के बीच में 48 मिनट्स रहेगा साबरमती से धोलेरा, और जो अहमदाबाद का एक मेजर एरिया है सरखेज, वहां से हो तो करीब 34 मिनट्स में सरखेज से धोलेरा पहुंच सकेंगे. 3 जगह इसका मेट्रो के साथ इंटीग्रेशन है, बुलेट के साथ इंटीग्रेशन यहाँ पर साबरमती में, ગાંધીગ્રામ મે ભી હૈ, બુલેટ કે સાથ ઇન્ટિગ્રેશન સાબરમતી મે હૈ.
0: ઓમાનના દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયાનું જહાજ ડૂબી ગયું, જેમાં 14 ખલાસીઓનો આબાદ બચાવ થયો. અહેવાલ મુજબ વહેલી સવારે અચાનક જહાજ ઉપર વિસ્ફોટક વસ્તુ પડતા આગ ફાટી નીકળી હતી. આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જહાજમાં સવાર 1 ટન ડેલ અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઇફબોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઇજા નથી પહોંચી. આ અંગે પરિવારજનોએ વધુ માહિતી આપી.
2: મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો. આજે વહેલી સવારે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ. માણસો બધા 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં રેસ્ક્યુ કરી લઈ ગયા.
0: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત ભારતભરમાં આજથી દૂધના ભાવમાં વધારો અમલી બન્યો છે. ગત વર્ષે 1 મેના રોજ અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા અને 1 વર્ષ બાદ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગાયના 500 મિલીલીટરના દૂધ પાઉચ પર 2 અને 1 લીટરના પાઉચ પર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અમૂલ ગોલ્ડ અને અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચ પર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવ દ્વારા રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લાના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ વિભાગની કામગીરીને વધુ સુદૃઢ બનાવવાની સાથે ઇંધણ અને અન્ય સરકારી સંસાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરવા મહત્વની સૂચના આપવામાં આવી છે. હવે વિભાગની તમામ પ્રકારની મિટિંગો અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવાનું રહેશે. તપાસ અને સુપર

0: સુપરવિઝન હેઠળની ચર્ચાઓ માટે પણ તપાસ અધિકારી અને સુપરવિઝન અધિકારી વચ્ચેની બેઠકો ટેલિફોનિક માધ્યમથી જ પૂર્ણ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
1: જે મીટિંગ્સ છે, ખાસ કરીને જિલ્લા લેવલ ઉપર, રેન્જ લેવલ ઉપર અથવા હેડક્વાર્ટર્સ લેવલ ઉપર જે કઈ જરૂરી મીટિંગો જે કરવાની છે, ફિઝિકલ મોડમાં નથી પણ એ વર્ચ્યુઅલ મોડમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે. બીજી એક વાત છે કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ જે કોર્ટ મુદ્દતમાં વધુ સંખ્યામાં જતા હોઈએ છે જુદા જુદા કોર્ટોમાં, અમે આગ્રહ રાખ્યું છે કે આ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ પણ જે કોર્ટની પરવાનગી લઈ એ પણ આપણે વર્ચ્યુઅલ મોડમાં એ અટેન્ડ કરી શકાય એ દિશામાં પણ આપણે પગલાં લેવા સૂચના આપવામાં આવેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. કચ્છના કંડલા પોર્ટ ખાતે ઝેરી ગેસની અસરથી 3 કામદારોના મોત નિપજ્યા છે. ટિમ્બર ભરેલા જહાજમાં ફ્યુમિગેશન દરમિયાન ઝેરી ગેસની અસર આ 3 કામદારોને થઈ હતી. ઝેરી ગેસની અસર થતાં જ બેભાન હાલતમાં 3 કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે અગાઉ જ આ 3ના મોત નિપજ્યા હતા. આ સમગ્ર ઘટનાની સંબંધિત એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. કચ્છના અબડાસા તાલુકાના સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી વધુ 20 શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. સ્ટેટ IB, SOG અને મરીન પોલીસને દરિયાકાંઠેથી આ 20 શંકાસ્પદ પેકેટ મળ્યા હતા. સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળતા તપાસ તેજ કરાઈ છે. અગાઉ પણ નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા ST બસ સ્ટેન્ડ ખાતે ગેરકાયદેસર રીતે મુસાફરોનું વહન કરતા ખાનગી વાહનો સામે ST વિભાગ, RTO અને ટ્રાફિક પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. આ ઝુંબેશ હેઠળ રિક્ષા અને ઇકોવાન સહિત 45 વાહનો સામે કાર્યવાહી કરીને 1,70,000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. RTO દ્વારા 15 વાહન ચાલકોને 1,38,000ની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે, જ્યારે ટ્રાફિક પોલીસે 31 વાહન માલિકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કર્યો હતો. જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 9 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં બંધ પડેલી હોટલમાં DEF યુરિયાના શંકાસ્પદ જથ્થા સાથે કિસમની પોલીસે અટકાયત કરી છે. અરવલ્લી જિલ્લા SOGને બાતમી મળી હતી કે શામળાજી રતનપુર રોડ ઉપર નકલી DEF યુરિયાનું વેચાણ કરવામાં આવે છે. પોલીસે રેડ પાડીને 12,200 લીટર DEF યુરિયાનો જથ્થો ઝડપી પાડી 7,60,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેને લઈ અરવલ્લી જિલ્લાના DYSP JD વાઘેલાએ વધુ માહિતી આપી.
2: અરવલ્લી જિલ્લાના SOGના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PB ચૌધરી સાહેબ તથા સ્ટાફને શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમને માહિતી મળી કે શામળાજી રતનપુર રોડ ખાતે આવેલ બંધ પડેલી જૂની હોટલમાં ગેરકાયદેસર રીતે DEF યુરિયાનું વેચાણ થાય છે. એ સ્થળે જઈ અને તપાસ કરતા એના અંદર જે એક વ્યક્તિ મળી આવેલ અરવિંદકુમાર નિમિચંદ બગારિયા, એમને પૂછપરછ કરવામાં આવેલી. એમની પાસેથી 1200 લીટર DEF જેવું મટીરિયલ મળેલું મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
0: સુરેન્દ્રનગરના મૂડી પોલીસ સ્ટેશન દ્વારા દરોડામાં જપ્ત કરવામાં આવેલ આશરે 1,57,89,000થી વધુની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ચોટીલાના નાયબ કલેક્ટરની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર એક અજાણ્યા વાહને સિંહબાળને અડફેટે લેતા મોત નિપજ્યું છે. 1 વર્ષનું આ જે સિંહબાળ છે એ રસ્તો ઓળંગી રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં અનેકવાર વાહનોની અડફેટે કે ટ્રેનની નીચે આવી જવાથી સિંહ અને દીપડાઓના મોતના બનાવો બની ચૂક્યા છે. IPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંગ ક્રિશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ 192 રન બનાવ્યા, જેના જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોલમાં 109 105 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ જીત સાથે બેંગલુરુ 16 અંક સાથે ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા 2 દિવસ રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોવાનું હવામાન વિભાગના વડા AK દાસે જણાવ્યું હતું.
3: આઇસોલેટેડ પ્લેસીસ મેં જો તાપમાન હૈ, અધિકતમ તાપમાન હૈ 41-45 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ રહેને કા સંભાવના રહેગા અગલે 2 દિન. ઓર હીટવેવ કા વાર્નિંગ દિયા ગયા હૈ, ઇસમેં ગુજરાત રિજિયન મેં યેલો વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસમેં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ ઓર બરોડા કે લિયે દિયા ગયા હૈ. ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં ઓરેન્જ વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસમેં ઓરેન્જ વાર્નિંગ મેં 2 ડિસ્ટ્રિક્ટ હૈ, કચ્છ ઓર

0: सुरेंद्रनगर, जो लोवाड़े में दिया गया है, बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए।
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરને કારણે 3 કામદારોના મોત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી.
3: પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના જ કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારીમાં. હું છું તમારો સાથી અનમોલ.
1: અને હું છું રોઝી. શ્રોતાઓ, આજનો આ દિવસ બેહદ ખાસ છે, કારણ કે આજે આપણે એક એવા વિષયની વાત કરીશું જે માત્ર એક પરિવારની નહીં, એક આખા સમુદાયની કહાની છે. એક એવો સમુદાય જેના મૂળ હજારો વર્ષ જૂના છે, જેની સંસ્કૃતિ આ દેશની માટીમાં ભળેલી છે અને જે આજે એક મોટી ચેલેન્જ સામે ઉભો છે. શ્રોતાઓ, આજ ભાવનાઓને સમજતા ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયે એક સંવેદનશીલ અને ઐતિહાસિક પહેલ કરી, જીઓ પારસી યોજના.
0: તો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ, આજની સફર શરૂ થાય છે એક એડવોકેસી કેમ્પથી. શ્રોતાઓ, અમે પહોંચ્યા છીએ મુંબઈના એક પારસી કોલોની હોલમાં, જ્યાં આજે જીઓ પારસી યોજના અંતર્ગત એક વિશેષ એડવોકેસી કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. અહીં પારસી સમુદાયના દંપતિ, વડીલો, યુવાનો બધા એકત્રિત થયા છે. માહોલમાં એક કંઈક વિચિત્ર જ બેચેની છે અને સાથે એક ઉમેદ પણ.
1: આ કેમ્પમાં આજે હાજર છે ફર્ટિલિટી વિશેષજ્ઞ ડોક્ટર અદિતિ વાકિલ, મનોવૈજ્ઞાનિક પરામર્શદાતા ફરીદા મિસ્ત્રી અને જીઓ પારસી પરિયોજનાની કોઓર્ડિનેટર નીલોફર ઈરાની. ચાલો સાંભળીએ આ કેમ્પની જીવંત ઝલક.
2: નમસ્કાર, આજના આ વિશેષ એડવોકેસી કેમ્પમાં આપ સૌનું સ્વાગત છે. આ કેમ્પ એટલા માટે નથી બન્યો કે અમે આંકડા ગણાવીએ, હા, બન્યો છે એટલા માટે કે જે સવાલો તમારા મનમાં વર્ષોથી દબાયેલા છે તે આજે અહીં બોલી શકે. ડોક્ટર અદિતિજી, પહેલો સવાલ આપને, આ યોજનામાં વાસ્તવમાં શું શું મળે છે?
3: જુઓ, જીઓ પારસી યોજનામાં સૌથી પહેલા આવે છે ફર્ટિલિટી તપાસ, એટલે કે એ સમજવું કે દંપતીને કેવા પ્રકારની સહાયતા જોઈએ. પછી IUI અને IVF જેવા ઉપચાર, હાર્મોનલ થેરેપી, થાઇરોઇડ અને અન્ય સંબંધિત સમસ્યાઓનો ઇલાજ.
2: ઓકે.
3: આ ઉપરાંત પ્રસૂતિ પૂર્વેની સંભાળ, ડિલિવરી અને જન્મ પછીની સંભાળ, આ બધું 8 લાખ રૂપિયા સુધીની સહાયતામાં સામેલ છે.
2: અચ્છા, અને જેની આવક ઓછી છે તેમના માટે?
3: હા, જે દંપતીઓની વાર્ષિક આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. 15 થી 25 લાખ વાળા માટે 75% અને 25 લાખ થી વધુ માટે 50%. એટલે કે કોઈ પણ દંપતિ માત્ર એટલા માટે ઈલાજ થી વંચિત ન રહે, કારણ કે તેમની પાસે પૈસા નથી.
2: ઓકે.
1: ડોક્ટર સાહેબા, મારી ઉંમર 42 વર્ષ છે, શું હવે મોડું થઈ ગયું?
3: અરે

0: શારીરિક ઉપચારને અમે દંપતીઓને સાથે દરેક ડગલે હોઈએ છીએ, માત્ર ક્લિનિકમાં નહીં પરંતુ તેમના મનના એ અંધારા રૂમમાં પણ જ્યાં એકલતા હોય છે.
1: અને હું જણાવવા માંગીશ કે અરજીની પ્રક્રિયા બેહદ સરળ છે. જીઓ પારસી પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રારંભિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ તમારો હાથ પકડીને દરેક ડગલે સાથે ચાલે છે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: તો સાંભળ્યું તમે, આ કેમ્પ માત્ર જાણકારી આપવાની જગ્યા નથી, આ એ જગ્યા છે જ્યાં વર્ષોનું દર્દ શબ્દ બને છે, જ્યાં એકલતા ભીડમાં બદલાય છે અને જ્યાં એ અહેસાસ થાય છે કે આપણે એકલા નથી.
4: પારસી સમુદાય ભારતની કુલ વસ્તીના માત્ર 0.0005% છે, પરંતુ શ્રોતાઓ, આજે આ જ અણમોલ સમુદાયની ઘટતી વસ્તી એક એવી ચેલેન્જ છે જે ચિંતામાં મૂકે છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે 2050 સુધીમાં પારસી વસ્તી ઘટીને માત્ર 20,000 રહી જશે.
3: અને આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ છે મોડેથી લગ્ન કરવા અથવા લગ્ન ન કરવા. આ ચેલેન્જ જેટલી મોટી છે એટલી જ મોટી તેની જવાબદારી પણ છે. ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા સંચાલિત જીઓ પારસી યોજના માત્ર ઇલાજ નથી આપતી, પરંતુ લોકોમાં જાગૃતિ ફેલાવીને આ આખી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે.
4: આજે તેને બચાવવા માટે દરેક ગલીમાં, દરેક ઘરમાં જાગૃતિની એક જ્યોત ચલી રહી છે. બરાબર એવી જ રીતે જેમ દાદી પોતાની પૌત્રી નાઝનીનને સમજાવી રહ્યા હતા, એ દીવો જે સદીઓથી જલતો આવ્યો છે તેને બુઝાવવા ન દેવાની જવાબદારી આજે દરેક પારસી ઘરે પોતાના ખભા પર ઉઠાવી લીધી છે. તો ચાલો સાંભળીએ.
0: દાદી, આજે વાંચ્યું આપણી વસ્તી 1,14,000 થી ઘટીને 50,000 રહી ગઈ. આપણે આટલા ઓછા થઈ ગયા?
5: હા બેટા, મને યાદ છે જ્યારે આ કોલોનીમાં 40 પરિવાર હતા. આજે ગણતરી કરો તો
0: કેમ, આપણા સમુદાયમાં તો આટલા ભણેલા ગણેલા લોકો છે, આટલી સમજદારી છે, છતાં પણ
5: ભણતર, કરિયર, આઝાદી આ ચક્કરમાં બાળકો લગ્ન ભૂલી ગયા, ઘર વસાવવાનું ભૂલી ગયા, અને જે લગ્ન કરે પણ છે એ પણ મોડેથી.
6: નાઝનીન, આજે જીઓ પારસી યોજનાના કેમ્પમાં ગયા હતા, ત્યાં જે ડોક્ટરે જણાવ્યું તે સાંભળીને મન ભરાઈ આવ્યું.
5: અચ્છા, એવું તો શું કહ્યું?
1: દાદીમાં, તેમણે કહ્યું આપણો સમુદાય આ દેશ માટે કેટલો જરૂરી છે. ટાટા, હોમી ભાભા, સેમ માણેકશા જેવી વિભૂતિઓ આપનારો આ સમુદાય દેશની ધરોહર છે, અને જો આ સમુદાય જ નહીં રહે તો આ વિરાસત કોણ આગળ લઈ જશે?
6: એટલા માટે જ જીઓ પારસી યોજના બનાવવામાં આવી છે. જે દંપતીઓને બાળક થવામાં પરેશાની છે તેમના માટે પૂરી મદદ છે, ઇલાજ, આર્થિક સહાયતા, કાઉન્સેલિંગ, બધું.
1: હા દાદીમા, અને સાથે જ આપણા સમુદાયના લોકોને જાગૃત પણ કરે છે. હું છેલ્લા 3 વર્ષથી માત્ર કરિયરમાં ડૂબેલી રહી, એવું વિચાર્યું જ નહીં કે મારી પણ એક જવાબદારી છે પોતાના સમુદાય પ્રત્યે.
0: શિરીન, કાલે હું પણ જઈશ અને મારી સહેલીઓને પણ લઈ જઈશ.
5: બસ આજ સાંભળવું હતું મારે બેટા.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: શ્રોતાઓ, આ હતી એક દાદીની ઉમેદોની કહાની, એક કાલ્પનિક કહાની જેની ભાવનાઓ હજારો અસલી ઘરોમાંથી લેવામાં આવી છે. એ ઘર જે ક્યારેક સુના હતા અને આજે કિલકારીઓથી ભરેલા છે.
4: જીઓ પારસી યોજનાએ 200 થી વધુ બાળકોને આ દુનિયામાં લાવ્યા છે. મુંબઈ, પુણે, સુરત, નવસારી અને નાગપુરમાં ન જાણે કેટલાય આંગણ રોશન થયા છે, અને આ સફર હજી અટકી નથી.
3: જો તમારા મનમાં પણ કોઈ સવાલ છે, કોઈ ઉમેદ છે જે દબાયેલી છે, તો આજે જ પારસી પરિયોજનાનો સંપર્ક કરો. એડવોકેસી કેમ્પમાં જાઓ, ડોક્ટરને મળો, કાઉન્સેલર સાથે વાત કરો, કારણ કે
4: દરેક સવાલનો જવાબ છે, દરેક દર્દની દવા છે, અને દરેક સુના આંગણ માટે એક કિલકારી રાહ જોઈ રહી છે. તો આ હતો કાર્યક્રમ
7: મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી, અને હવે માણીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: पसंदीदा कार्यक्रम हेलो सहेली। इस कार्यक्रम की रिकॉर्डिंग होगी प्रत्येक मंगलवार को दिन में 11 बजे से 12 बजे के बीच। हेलो सहेली कार्यक्रम का प्रसारण होगा प्रत्येक शुक्रवार को दिन में 3 बजे से सिर्फ विविध भारती पर। रिकॉर्डिंग के लिए नोट कर लीजिए हमारा टेलीफोन नंबर 02240024662। तो उठाइए अपना टेलीफोन और कहिए हेलो सहेली और बताइए अपने दिल की बात, सुनिए अपनी पसंद के गाने।
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक। चित्रलोक कार्यक्रम में अब लेते हैं एक छोटा सा ब्रेक।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
3: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો। અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત। પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો। તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો। આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4-5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1923 પર સંપર્ક કરો।

0: तरन्नुम मलिक मोहित चौहान की आवाज़ों में एक था टाइगर फिल्म का गीत। आप सुन रहे थे, मनोज मुंतशिर ने इस गीत को लिखा था। देश की सुरीली धड़कन विविध भारती से इस समय आप सुन रहे हैं चित्रलोक कार्यक्रम। चित्रलोक कार्यक्रम में अब फिर वक्त है कि एक बहुत छोटा सा ब्रेक लिया जाए।
1: उनाळामां ज्यारे 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
0: विशाल मिश्रा और तुलसी कुमार की ये आवाज़ें।

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: Good morning and welcome friends. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. ને હવે સમય થયો છે 101.1 સુરત FM પર વાત કરવાનો અને તમારા મનગમતા ગીતો સાંભળવાનો, એટલે કે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ માણવાનો, જે આજે લઈને આવી રહ્યા છે નઝરીન મંસૂરી.

0: Hello. So, good morning. Good morning. Surat FM speaking.
1: Yes. Yes. Very good morning. Surat FM.
0: Hiren bolu chu ben. Mare kachma to bahu garmi chhe atyare. Full em.
1: હવે મોસમ જ ગરમી નો છે તો પછી આપણે ઠંડક ની અપેક્ષા કેમ રાખીએ?
0: સાચી વાત છે.
1: જો કે કચ્છમાં વધારે ગરમી હોય એવું તો સાંભળ્યું છે. હવે આ કેવું કુદરત પર ડિપેન્ડ થઈ ગયું છે, ઉપર વાળા ને જ્યાં જે મરજી થાય ને તે રીતે મોસમ આપી દે.
0: સાચી વાત.
1: હમણાં વચ્ચે વરસાદ પડતો હતો, હવા ચાલતી હતી ઠંડી ઠંડી, એટલે અનપ્રિડિક્ટેબલ છે, કશું પણ આપણે વિચારી નહીં શકીએ પહેલાથી. બોલો હિરેનભાઈ, શું કરો છો કચ્છમાં?
0: કચ્છમાં હું કોટડા ગામ છે બેન, ભુજ તાલુકાનું, ત્યાં હું સિલાઈ કામ કરું છું. આમ તો દરજી છું અને રેડિયો મારો સતત ચાલુ હોય અને આ જે એપ્લિકેશન ના માધ્યમથી જે હવે સાંભળવા મળે છે સુરત નું FM, તો અમને મજા આવે છે. બહુ સરસ થઈ ગયું છે.
1: હિરેનભાઈ, અમારો ઉદ્દેશ જ એ છે કે શ્રોતાઓ જે છે ગીતો સાંભળીને પોતાનો સ્ટ્રેસ તકલીફો ભૂલી જાય અને આનંદમાં જીવે.
0: સાચી વાત છે બેન. જો આપણે મનોરંજન નું પણ સાધન છે ને એક જાતનું, રેડિયો તો એક મનોરંજન અને માહિતી
1: જી
0: સાથે મળી રહે છે
1: જી, અને બંને A1 ક્લાસ હોય. માહિતી પણ એકદમ ઓથેન્ટિક અને મનોરંજન એકદમ સરસ
0: સરસ.
1: તો હિરેનભાઈ, કેટલા વર્ષોથી રેડિયો સાંભળો છો?
0: રેડિયો આમ તો હું બેન 1999-2000 થી સાંભળું છું, પછી 26 વર્ષ થઈ ગયા. પેલા તો મતલબ માં જો અમારા હજી લોકલ સ્ટેશન છે, રાજકોટ છે, ભુજ છે, તો અમે સાંભળી શકતા. આજે અમે બધા સ્ટેશનો સાંભળી શકીએ છીએ ઓલ ઇન્ડિયાના.
1: તમારી લાઈફ માં રેડિયો નું શું મહત્વ છે? આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો 90 વર્ષ પૂરા કરી રહ્યું છે તેની પ્રસારણ સેવાના, તમે સાંભળતા હશો.
0: સેવામાં બેન રેડિયો છે ને એવી વસ્તુ છે કે રેડિયા થકી તમને એક તો ફ્રી માં તમને મનોરંજન મળે છે બરોબર, અને સાથે માહિતી પણ મળે છે, દેશ વિદેશ ના સમાચાર પણ મળે છે.
1: હાજી,
0: સમજી લે ને કે ખૂણે ખૂણે સુધી અવાજ નો સંભળાય છે આકાશવાણીમાં
1: જી. અને સૌથી મોટી વાત છે કે એ તમારી સાથે રહે છે, તમારે એના માટે બેસવું પડે, સમય આપવો પડે એવું નથી હોતું.
0: ના, એવું છે જ નહીં, કારણ કે એ રેડિયો આમ ગમે ત્યાં આપણે, અત્યારે તો જો કે ઓનલાઈન થઈ ગયું એપ ના માધ્યમથી, તો ગમે ત્યાં આપણે સાંભળી શકીએ છીએ કોઈ પણ સ્ટેશન.
1: હા, હવે મોબાઈલ
0: તો આકાશવાણી નો ફેન છું, આમ તો કયો તો 20-25 વર્ષ થઈ ગયા સાંભળું એને, દુકાનમાં અમે રેડિયો મારો સતત ચાલુ જ હોય છે.
1: અને મોબાઈલ માં તો બરાબર છે, ફોર વ્હીલ માં તો બરાબર છે, હવે ટુ વ્હીલ માં પણ રેડિયો વાગે છે, સ્કૂટર માં આપણે સાંભળીએ છીએ ઘણી વાર રેડિયો વાગતા. હા,
0: સાંભળાય સાંભળાય. અને અત્યારે તો પાછું જો કે આકાશવાણી તો બહુ હંમેશા આગળ જ રહ્યું છે, બધા ભલે FM આવ્યા, પ્રાઇવેટ જે સેક્ટર જે મતલબ માં છે, મતલબ FM બેન્ડ, તો આકાશવાણી તો એનું મહત્વ તો ખૂબ જ મારા મત પ્રમાણે છે
1: જી.
0: 90 વર્ષ આકાશવાણી ના પૂર્ણ થયા એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: થેન્ક યુ વેરી મચ. તો હિરેનભાઈ બોલો, આ સરસ વાત સાથે કયું ગીત સાંભળશો?
0: તમારી રીતે જે તમને પસંદગી હોય ને તો એ અમને મૂકજો તો પણ ગમશે એમ.
1: તો સંભળાવીએ છીએ તમને સરસ ગીત.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક નો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
2: હેલો,
0: ગુડ મોર્નિંગ, સુરત FM સ્પીકિંગ.
2: હુ આર યુ? નઝરીન મંસૂરી?
0: યસ, આઈ એમ નઝરીન મંસૂરી. હુ આર યુ?
2: ભૂપેન્દ્ર રૂપાવાલા ફ્રોમ સાઈ મોહન દેસ્તાન.
0: ભૂપેન્દ્રભાઈ, કેટલા દિવસ પછી ફોન કરો છો તમે?
2: કાકી
0: નો સહારો છે, બરાબર. બાકી આ કસમ વસમ એ બધું તો ઠીક છે, એવી ખોટી માન્યતા, અંધશ્રદ્ધામાં જીવન જીવવાનું નહીં,
2: અંધશ્રદ્ધામાં નહીં જીવવાનું.
0: જી,
2: ઉપર વાળો જે કરે ને, જે થવાનું હોય તે તો થઈને જ રહે,
0: અને માણસ ના કર્મ હોય ને તે પ્રમાણે જ એને તેનું જીવનમાં તેનું ફળ મળતું હોય.
2: મળે જ છે, અમે સારા કર્મ કરીએ છીએ અને સારા ફળ અમને મળે જ છે.
0: બસ તો ભૂપેન્દ્રભાઈ, તો હવે આગળ લાઈફ માં કઈક પ્લાનિંગ છે કે બસ?
2: લાઈફ માં તો કઈ પ્લાનિંગ નહીં, બ્લાઇન્ડ છે, કા જવાનો, કોઈ પ્લાનિંગ કરીએ નહીં.
0: કોઈ શાંત વાતાવરણમાં પહાડો પર, હિલ સ્ટેશન પર જાઓ ને તો તમે બ્લાઇન્ડ છો, આંખી નથી જોઈ શકતા, પણ ફીલ કરી શકો તમે ત્યાંની એકદમ સરસ મજાની હવા, ઠંડી ઠંડી. અને આસપાસ
2: પુના, પંચગીરી, માથેરા, મહાબલેશ્વર, પછી આફ્રિકા ગયેલો, આફ્રિકામાં પણ માઉન્ટ મુલાંજે ગયેલો, બહુ ઊંચે, બહુ હાઈટ પર. આપને એક નામથી કોઈને પુકારીએ ને તો 7 વખત પડઘો પડીને આપની પાસે આવે એ જ નામ, એવી જગ્યા પર ગયેલી.
0: ચાલો સરસ, જુઓ તો તમે તો મસ્ત ફરી આવ્યા છો ને પાછા એમ કહો છો કે હવે અમે ક્યાં ફરવા જઈએ ને?
2: હવે બ્લાઇન્ડ થઈ ગયો, પછી બધું બંધ થઈ ગયું.
0: ઓકે ઓકે ભૂપેન્દ્રભાઈ, સારી વાત થઈ તમારી સાથે. કહો, કયું ગીત સાંભળવું છે?
2: મારે સાંભળવું છે તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી.
0: ગીત સંભળાવું છું સરસ તમને.

0: हेलो, गुड मॉर्निंग, सूरत एफएम स्पीकिंग।
1: गुड मॉर्निंग, गुड मॉर्निंग, वेरी गुड मॉर्निंग
0: जी। कौन बोलो छो?
1: अनिल भाई, प्रवीण लाल मंडरे सरा। हाँ, मारे छे ने राजेश खन्ना अभिनेता पर फरमाव नु साउंड छे अने गीत ना शब्द छे, तमने गाई ने बताऊ छु।
0: ओके।
1: हम दोनों दो प्रेमी दुनिया छोड़ चले, जिन्ना तमन ने राजेश खन्ना पर फरमाव नु।
0: अनिल भाई, सरस गीतो पसंद करो छो, तमे बहुत शौक छे तमने गीतो नो।
1: हाँ हाँ हाँ, डेरी मां जॉब करिए छे।
0: तो कितना वर्षो थी नौकरी करो छो?
1: लगभग 20 वर्ष थई गया।
0: अने केवी चाले छे लाइफ?
1: અત્યારે તો બહુ મંદી ચાલે છે, મજા નથી આવતી, પણ હવે લઈને બેઠા છે એટલે કરવું જ પડે ને।
0: બાપ ને તો દીકરી બહુ વાલી હોય,
1: બીજી કોલેજ કરે છે।
0: સરસ સરસ ભણાવો અને દીકરીઓને, દીકરો હોય કે દીકરી,
1: આજે હમણાં કેવો છે તમે જુઓ ને, ફાસ્ટ જમાનામાં કોઈ અભણ ચાલે અત્યારે?
0: સાચી વાત છે। ઠીક છે અનિલભાઈ, સરસ ગીત પસંદ કર્યું છે, તમને સંભળાવશું આ ગીત।
1: થેન્ક યુ।

0: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: क्या चाले पप्पा, आ फाइल लाई ने?
2: बेटा, एडमिशन माटे कॉलेज मा आवक नो दाखलो अने जाति नो प्रमाण पत्र जमा करवाना छे। कचेरी ए जाऊ छु, त्यां लांबी लाइन होशे, जल्दी जवू पड़शे।
1: पप्पा, हवे लाइन मा नथी उभा रहेवानु, ऑनलाइन थवानु छे।
2: शुं वात करे छे?
1: हा पप्पा, डिजिटल गुजरात पोर्टल पर थी घरे बैठा अर्जी पण थशे अने दाखलो पण मळी जशे।
3: माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी ना नेतृत्व मा अने माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ना प्रयत्नो ना फल स्वरूपे हवे आवक नो दाखलो, जाति नो प्रमाण पत्र अने राशन कार्ड ने लगती 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો WhatsApp પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
0: હેલો, ગુડ મોર્નિંગ।
4: હેલો, રાજુભાઈ મોડી સકરામ બરાડીને બોલું। મારે એક ગાયન મુકવા હતું, મારે નવાસા માટે એક બેની બર્થડે છે।
0: અચ્છા,
4: હા, મારી છોકરાના બર્થડે છે। મારે બે બેબી છે, બંને બેબી મેરેજ થઈ ગયેલા છે।
0: અચ્છા,
4: મારા વિવાહ નામ સુરેન્દ્રભાઈ સેવાલિયા, અને મિસેજ નામ છે ઉષા ઉષાબેન, અને અમે સિનિયર સિટીઝન છે એકદમ। મારે તો અહીંયા સકરામ બરામાં ઇલેક્ટ્રિક

0: દુકાન છે. મારી મધરનું નામ ચંચાબેન, એમની 85 ની ઉંમર છે અત્યારે હાલમાં.
1: કેટલા વર્ષોથી દુકાન ચલાવો છો?
0: દુકાન તો 25-30 વર્ષથી જ્યાં આગળ.
1: થોડા પ્રિકોશન્સ રાખવા પડતા હશે, કારણ કે ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય, ગ્રાહકને ચાલુ કરીને બતાવવાની હોય, એટલે
0: બધું જ બતાવવું પડે ને, બધું જ કરવું પડે ને. તો તારા લાગે આ લાગે કસ્ટમર ને જાય તો ધ્યાન પેલા આપવું જ પડે થોડું ઘણું.
1: ક્યારે આવો કિસ્સો થયો છે કે કરંટ લાગી ગયો હોય?
0: નહીં, કોઈ દિવસ નહીં થયો.
1: સરસ, સારું કહેવાય.
0: કેમ કે સમજ શું છે કે અમે લોકો પહેલા લઈ કસ્ટમર નહીં, કેવું કે ચંપલ પહેરીને સર કોઈ બી કામ કરો ચંપલ પહેલા પહેરી દઉં.
1: હા,
0: ચંપલ પહેરે તમે જરા જ કરંટ લાગે તો છોડી દે તરત. એટલે કસ્ટમર એને ઘરમાં જાતે કહે તો એને કે તું જાતે સરળ તો ચંપલ પહેલા પગમાં પહેરી છે ગમે તે હોય.
1: ઓકે ઓકે, ઠીક છે. તો રાજુભાઈ, તમે જે ગીત પસંદ કર્યું છે બર્થડે નું, તે તમને સંભળાવી દઈએ ને?
0: અને મારા દોસ્તાર નામ લેવા દીપક દૂધવાળા અંબાજી રોડ પડે છે.
1: હા ચાલો, તો તમને દીપકભાઈ ને બધાને સંભળાવી આ ગીત.
0: ઓકે ઓકે.

0: યસ સુરત એફએમ સ્પીકિંગ
1: હેલો
0: હા બોલો કોણ બોલો છો
1: હિતેશભાઈ બોલો હિતેશભાઈ
0: હિતેશભાઈ ક્યાં રહો છો
1: રામનગર ટેલર ને કાપડની દુકાન છે રાંદેરમાં
0: રામનગર માં રહો છો અને રાંદેર માં તમારી ટેલર ની દુકાન છે તો બહુ વર્ષો જૂની હશે
1: 60 વર્ષ જૂની દુકાન
0: ઓહો તો પહેલા કોણ ચલાવતું હતું આ દુકાન
1: અમારા પપ્પા ચલાવતા હતા પપ્પા કોરોનામાં એક્સપાયર થઈ ગયા અમે બે ભાઈઓ છે અમે 35 વર્ષથી અમે બે ભાઈઓ કામ કરીએ છીએ
0: તો ટેલરિંગ નું કામ તમારા પપ્પા પાસેથી શીખ્યા તમે
1: હા પપ્પા પાસે
0: બહુ નાનપણથી શીખવા માંડ્યા હશો
1: અમે 1993 થી ચાલુ કર્યું હતું
0: બરાબર છે
1: નદરીનબેન તમારી જોડે આગળ બી બહુ વાત થઈ હતી મારી લગભગ 6-1 મહિના પહેલા
0: ત્યારે
1: ગીત સાંભળવું હતું
0: જી હિતેશભાઈ
1: વિવાહ પિક્ચર નું મૂકતો ને કોઈ પણ
0: કેમ અત્યારે વિવાહ માં જવાનું બહુ થાય છે કે
1: હા લગ્ન મેરેજ માં જવાનું થાય છે અમારા ભત્રીજા ના બી લગ્ન થયા હમણાં 2 મહિના થયા એના માટે
0: ને તમારા વિવાહ ને કેટલો સમય થયો
1: મારા વિવાહ ને 20 વર્ષ થયા
0: 20 વર્ષ થયા એટલે
1: છોકરો છે મારો એક નામ છે એમનું 10મી માં આવ્યો હમણાં
0: અને વાઇફ શું કરે છે
1: ગિરીશભાઈ છે મારા ભાઈ છે માટી મોટા છે અમારા જોડે જ કામ કર્યું
0: ને હિતેશભાઈ ટેલરિંગ ના કામ માંથી તો પછી ફુરસત નહીં મળતી હશે પોતાના શોખ પૂરા કરવાની બહાર ફરવા જવાનું
1: ના મળે ને અમારે કામ થોડું ઓછું હોય તો અમે ફરવા નીકળી જઈએ
0: ફાઇન
1: મારા દોસ્તાના નામ લેવા માંગુ
0: જી
1: દિનેશભાઈ ભાઉભાઈ પંકજભાઈ
0: ઓકે
1: ને ગિરીશભાઈ
0: બસ 4 જ દોસ્ત સર છે
1: હા એમ તો ઘણા છે પણ નામ લેવામાં પાછું લાંબુ થઈ જશે
0: હા એ લિસ્ટ લાંબુ નહીં કરતા બરાબર છે તો સાંભળતા રહો સુરત એફએમ આવી રહ્યું છે આપની પસંદનું ગીત

0: वर्क फ्रॉम होम, हाई सैलरी, बस एक क्लिक मा। अरे वाह,
1: फसाणी।
2: अजाने लिंक्स पर क्लिक ना करो, आरबीआई कहे छे
1: जानकार बनो, सतर्क रहो।
3: मदद हमारी,
4: अल्पसंख्यक कार्य मंत्रालय द्वारा प्रायोजित कार्यक्रम मदद हमारी मंजिल आपकी, सांभळो आवतीकाले सवारे 8:45।
5: हेलो,
6: गुड मॉर्निंग, सूरत एफएम स्पीकिंग।
5: हाँ सूरत एफएम,
6: हाँ जी,
5: कमलेश राणा बोलो, नवसारी बाजार तो पूरा थी। आज मारी लाइफ में पहली बार कॉल लाई गयो छे, 20 वर्ष से सूरत एफएम सांभरू छु।
6: શું વાત છે, અને આજે પહેલી વાર ફોન કર્યો?
5: આજે પહેલી વાર કોલ લાગ્યો છે.
6: તો આમ 20 વર્ષ ક્યાં હતા તમે કે તમે ટ્રાય જ ના કરી ફોન કરવાનો?
5: સુરત એફએમ સાંભળતો જ હતો ખાલી, ફોન કરવાની કોશિશ કરતો પણ લાગતો ના હતો.
6: અચ્છા, તો પછી પણ લગાતાર કોશિશ કરવી જોઈએ ને. આમ તમે
5: કરતો પણ લાગ્યો, આજે ફર્સ્ટ ટાઈમ લાગ્યો છે.
6: અરે વાહ, સરસ, કોંગ્રેચ્યુલેશન્સ, તમને અભિનંદન.
5: મારે એક ગીત સાંભળવું હતું, બોર્ડર પિક્ચરનું.
6: આ ગીત કેમ સાંભળવું છે?
5: એ ગીતના અમુક ઇમોશનલ સોંગ ને અમુક લાઈનો એવી છે જે આમ સાંભળવાની ગમ્યા કરે.
6: દેશભક્તિ સોંગ આપણને ઇમોશનલ કરી નાખે છે.
5: હા,
6: અને બોર્ડર એવી ફિલ્મ છે કે જે આપણને વારંવાર જોવી ગમે
5: ગમે ગમે ગમે.
6: આમ એક જજ્બો આવી જાય આપણને કે દેશના માટે આપણે કંઈક કરીએ.
5: યસ યસ યસ, કામ ધંધામાં મંદી ચાલી રહેલી છે, અમે પોતે જરીના ધંધામાં સંકળાયેલા છે, હું ને મારા વાઈફ.
6: ચાલે હવે મંદી આવશે, તેજી પણ આવશે, જીવન આમ ચાલ્યા કરશે.
5: સવાર પર તો સાંજ થવાને, સાંજ પર તો સૂરજ પાસે ઉમસે જ.
6: બસ રાત આવે એટલે સમજી જવાનું કે હવે સવાર પડવાની છે.
5: થવાની છે તો છે જ.
6: જી જી, એટલે જિંદગી આમ જ જીવાય ને, પછી બધું સારું સારું હોય તો તમને જીવન જીવવાનો જે ચાર્મ હોય, જે એટ્રેક્શન હોય, તે કેમ આવે પછી? હા, ચાલો સરસ વાત કરી તમે. તમારી વાઈફ નું નામ નહીં કીધું તમે?
5: મારા વાઈફ નું નામ પ્રીતિબેન છે, અત્યારે મારી જોડે જ છે, પણ અત્યારે કામમાં છે મારી સાથે.
6: ઓકે, તો પ્રીતિબેન ને અમારી યાદ આપી દેજો. બરાબર છે,
5: ચોક્કસ.
6: હા, અને સંભળાવીએ છીએ સુરત એફએમ પર આ સરસ મજાનું ગીત.

ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આજે જે ગીતો આપે સાંભળ્યા તેમાં પહેલું ગીત હતું રેડિયો ફિલ્મથી. હિમેશ રેશમિયાના સ્વર હતા, સંગીત પણ હતું હિમેશ રેશમિયાનું અને ગીતમાં શબ્દો હતા સુબ્રત સિન્હાના. કાર્યક્રમનું આ બીજું ગીત આપે સાંભળ્યું પ્યાસા સાવન ફિલ્મથી. કમલેશ અવસ્થીના સ્વર હતા, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત હતું અને લિરિક્સ હતા સંતોષ આનંદના. આ રોમેન્ટિક સોંગ આપે સાંભળ્યું લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. આર ડી બર્મનનું સંગીત હતું, આનંદ બક્ષીના લિરિક્સ હતા, ફિલ્મનું નામ હતું અજનબી. આ ગીત આપે સાંભળ્યું ક્યા યહી પ્યાર હૈ ફિલ્મથી. અલકા યાજ્ઞિક, કુમાર સાનુ, સોનુ નિગમના સ્વર હતા, સાજિદ વાજિદનું સંગીત હતું અને લિરિક્સ હતા જાલિસ રશીદના. વિવાહ ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું બાબુલ સુપ્રિયો અને શ્રેયા ઘોષાલના સ્વરમાં. ગીત અને સંગીત હતા રવિન્દ્ર જૈનના. તારે જમી પર ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું શંકર મહાદેવનના સ્વરમાં. સંગીત હતું શંકર એહસાન લોયનું અને લિરિક્સ હતા પ્રસૂન જોશીના.

0: બોર્ડર ટુ ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું સોનુ નિગમ, રૂપકુમાર રાઠોડ, અરિજીતસિંહ, વિશાલ મિશ્રા, દિલજીત દોસાંજના સ્વરમાં. અનુ મલિક અને મિથુનનું સંગીત હતું અને લિરિક્સ હતા મનોજ મુંતશીરના અને જાવેદ અખ્તરના. તો દોસ્તો આ રીતે જ સાંભળતા રહો આપનો ફેવરેટ પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ ઓનલી ઓન 101.1.
1: મિત્રો, નઝરીન મંસૂરી દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ સમાપ્ત થાય છે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
4: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: મનસુખ ભાઈ ક્યાં ચાલ્યા?
6: કચેરી એ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણ પત્ર કઢાવવા.
5: અરે મનસુખ ભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
6: ફોન થી શું થાય?
5: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
6: અરે વાહ, તો હવે કચેરી જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
7: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નો ના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણ પત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
8: કઈ કઈ ને થાકી ગયો?
9: શું થયું?
8: નવી કિડબેક જોઈએ છે.
9: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
8: કરેક્ટ.
9: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો, 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
10: RBI કહે છે,
11: પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડ્સમેન.
12: આપ સુરતમાં હો કે સુરતથી દૂર,
13: સુરત FM 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
12: કદી નહીં રહે તમારા

0: સાથી દૂર
1: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
0: હંમેશા તમારી સાથે
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
4: મિત્રો, દુનિયામાં સૌથી સુંદર કોઈ વસ્તુ છે તો એ છે દોસ્તી. જીવનની કોઈ સાચી હકીકત છે તો એ છે દોસ્તી. વાંસળીના સૂર છે દોસ્તી, સંગીતના તાલ છે દોસ્તી, શબ્દોનો લય છે દોસ્તી, તો પાયલનો રણકાર છે દોસ્તી. અને દોસ્તો, વેચાય છે દર્દ પ્રેમના બજારમાં, વેચાય છે દર્દ પ્રેમના બજારમાં. લાખ દર્દ છુપાયા છે એક નકારમાં. થઈ જાઓ નારાજ જો દુનિયાના દુઃખોથી, કે થઈ જાઓ નારાજ જો દુનિયાના દુઃખોથી, તો સંગીતમય દુનિયામાં તમારું સ્વાગત કરે છે અમારી આ દોસ્તી. અને આ વાત સાથે ફરી એકવાર આપનું સ્વાગત છે દોસ્તો. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને હવે સમય થયો છે માહિતી અને મનોરંજનના મસાલેદાર કોમ્બિનેશન એટલે કે પ્રોગ્રામ સુરતી સિઝલરનો, જેમાં આજે આપની સાથે છે આપની રેડિયો ફ્રેન્ડ ખ્યાતિ. તો આજના સુરતી સિઝલરની શરૂઆત કરીએ જનુનિયત મૂવીના આ સોંગ સાથે. અંકિત તિવારી અને તુલસી કુમારનો અવાજ, મ્યુઝિક અંકિત તિવારી, બોલ મનોજ મુંતશીરના.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ, મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: તમારી વાતો તમારા અવાજમાં,
3: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
2: હો બહાર કે ઘરમાં,
3: રહેશે સુરત FM તમારા દિલમાં.
2: કોલ કરો
4: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
2: 0261 22 36 209,
4: 0261 22 36 209 પર.
5: હેલો સુરત FM સ્પીકિંગ. 101.1 MHz.
6: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
7: Fantastic fun for family. 101.1 MHz.
8: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને હમણાં તમે એન્જોય કરી રહ્યા છો પ્રોગ્રામ સુરતી સિઝલર. મિત્રો, મે મહિનો એટલે બચ્ચા પાર્ટીનું વેકેશન તો ખરું જ, પણ સાથે સાથે ઘણા લોકોને નોકરી ધંધામાં પણ મિની વેકેશન મળે.

એટલે તમને કેટલાકના મોડે સાંભળવા પણ મળે. અમે તો છે ને આ અઠવાડિયે દેશમાં જવાના છે. દોસ્તો, આ દેશ એટલે વતન કે કોઈનું ગામ, પિતાજી કે દાદાજીનું જન્મસ્થળ જે શહેરથી દૂર કશેક ગામમાં, બીજા જિલ્લામાં કે અલગ રાજ્યમાં પણ હોઈ શકે, પણ ત્યાં જવાનો ઉત્સાહ દરેકનો એક સરખો. કામધંધા અર્થે અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરી શહેરમાં આવી વસવાટ કરતા લોકોના મોઢે મોટે ભાગે આ વાત સાંભળવા મળે, અને પોતાના વતન રજાના દિવસો માણવા જવાનો હરખ તેમની આંખમાં જોવા મળે. શહેરની ભાગદોડમાંથી થોડા દિવસની છુટ્ટી લઈ મજાથી પોતાના બાળપણના દિવસો યાદ કરવા, પોતાના જૂના મિત્રોને મળવાથી લઈ ત્યાંના સ્વચ્છ અને શીતળ વાતાવરણની અનુભૂતિ તેઓને વતન જવા વધુ ઉતાવળા બનાવતી હોય છે. ને દોસ્તો, આવા લોકો તો પોતાના ગામ માટે મનમાં ગાતા પણ હશે, દિલ ચીજ તુજે દે દી.

ફ્રેન્ડ્સ, હમણાં તમે અંકિત તિવારી અને અરિજિત સિંઘના અવાજમાં એરલિફ્ટ મૂવીનું સોંગ એન્જોય કર્યું. કુમારના શબ્દો સાથે હતું અંકિત તિવારીનું સંગીત. આ ગીત પહેલાં હું વાત કરી રહી હતી દેશમાં એટલે કે વતનમાં કોઈકના ગામ જવાની. આખું વર્ષ દોડધામ કર્યા પછી 10-15 દિવસ ગામ જનાર લોકો જાણે કે આવનારા એક વર્ષ માટે રિચાર્જ થવા જતા હોય ને એવું લાગે. ગામડે જઈને આવે ને એટલે ફરી પાછા કામે લાગે ત્યારે એક નવો ઉત્સાહ, ઉમંગ ને એનર્જીથી શરૂઆત કરે ને પાછા આવ્યા પછી 2-4 દિવસ તો બસ વતનની જ વાતો બધા સાથે કર્યા કરે. એ પાદર પરનું વરનું ઝાડ ને એની વડવાઈઓ, તેના પર ઝૂલા ઝૂલતા બાળકો, ફળિયામાં સાંજે બહાર ઢાળેલા ખાટલા અને ગાય અને બળદના ગળે બાંધેલી ઘંટડીનો રણકાર, મિત્રો સાથે વિતાવેલો સમય ને ગામનું લીલુંછમ ખેતર આંખને અને મન બંનેને ઠંડક આપે. ને મિત્રો, જ્યારે ગામડે કે વતને જઈએ ને ત્યારે ત્યાંનું બંધ પડેલું ઘર પણ આપણી સાથે ફરી પાછું જીવિત થઈ જાય. કારણ આખા વર્ષમાં એકાદ વાર ઘર ખુલતું હોય એટલે ફળિયામાં આવતા જતા દરેક આપણને મળવા આવે અને સાથે ઘરને પણ. મિત્રો, ગામડામાં કદાચ થોડી ઓછી સુવિધા હોય પરંતુ ત્યાં જવાથી મળતો આનંદ એ જે તે વ્યક્તિની વાતમાં આપણે અનુભવી શકીએ છીએ. દરેકની પોતાની મીઠી યાદો પોતાના ગામ ને એ ગામના ઘર સાથે જોડાયેલી હોય છે અને સુરતી સિઝલની વાતો જોડાયેલી હોય છે ગીત સાથે. તો હવે માણીએ સુખવિંદર સિંઘના અવાજમાં કહાની ફિલ્મનું આ ગીત, અન્વિતા દત્તના શબ્દો સાથે છે વિશાળ શેખરનું સંગીત.

0: ಬಹುಜನ ಹಿತಾಯ ಬಹುಜನ ಸುಖಾಯ ಆಕಾಶವಾಣಿ ಜನಸೇವಾನ 90 ವರ್ಷ
1: ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલનો શુભેચ્છા સંદેશ.
2: આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો એના પ્રસારણના 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, શુભકામનાઓ છે. એક સમય હતો કે દેશમાં રેડિયો જ એકમાત્ર સાધન હતું કે જેમાંથી વિવિધ પ્રકારના કાર્યક્રમો સમાચારો એમાંથી પ્રાપ્ત થતા હતા. રેડિયો એ અત્યંત મહત્ત્વ હતો. રેડિયો એક લક્ઝરી પણ હતી અને આવશ્યકતા પણ હતી. પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે રેડિયોનું મહત્ત્વ ઘટતું જતું હતું. તેવા સમયે કે જે રેડિયો ગામડામાં પણ ત્યાં સુધી પહોંચી શકે છે, ખેડૂતો સુધી પણ પહોંચી શકે છે, દરેક સેક્ટરના લોકો સુધી પહોંચી શકે છે, એ માધ્યમને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા પછી એમણે રેડિયોનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો એ આપણને આ રેડિયો દ્વારા જોવા મળ્યા. રેડિયોને 90 વર્ષ પૂરા થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે 90 વર્ષ સુધી સતત દેશ અને દુનિયામાં રેડિયોએ જે કામ કર્યું છે ને રેડિયો સાથે જોડાયેલા સૌ કર્મચારી અધિકારીઓ કે દરેક કલાકારો સહિત દરેકે જે કામ કર્યું છે એના કારણે દેશને પ્રગતિમાં ખૂબ મોટો ફાયદો પણ થયો છે. તો આપ સૌ પણ આ કાર્યક્રમને ફોલોઅપ કરો એ મારી વિનંતી છે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ધન્યવાદ.
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

મિત્રો, હમણાં તમે શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંઘના અવાજમાં હેપ્પી ન્યૂ યર ફિલ્મનું ગીત સાંભળ્યું. શબ્દો હતા ઇરશાદ કામિલના, સંગીત હતું વિશાલ શેખરનું. ફ્રેન્ડ્સ, ક્યારેક હોટલનું બિલ, રિક્ષા ભાડું કે બસ ભાડું ચૂકવતી વખતે બે વ્યક્તિઓ વચ્ચે થતી મીઠી રકઝક તમે જોઈ જ હશે. બંને વ્યક્તિઓ એકબીજાને પૈસા આપતા અટકાવવા હાથ એવી રીતે પકડે કે જોનારને ક્યારેક એવું લાગે કે એ લોકો વચ્ચે કંઈ મગજમારી થઈ લાગે છે. પણ પછી વાત સાંભળે ને એટલે ખબર પડે. એક જણ બીજાને કહેતું હોય, તમે અમારી સાથે આવ્યા છો એટલે પૈસા તો હું જ આપીશ. ત્યાં તો સામેવાળી વ્યક્તિ બોલે, ના ના, હોતું હશે કંઈ, તમે તો અમારા મહેમાન કહેવાઓ એટલે પૈસા તો હું જ આપીશ. તમારે ત્યાં આવીએ ને ત્યારે તમે આપજો. આવી સામસામી દલીલ ચાલતી હોય ને ત્યારે ખરી મજા ક્યારે આવે ખબર? જેને પૈસા લેવાના હોય ને તે વ્યક્તિને પણ ક્યારેક એમાં સાંકળી લેવામાં આવે અને એને કહેવામાં આવે કે જો આ વ્યક્તિ પૈસા આપે ને તો તમે નહીં લેતા, બીજી કંઈ આ આપે તો તમે નહીં લેતા, અને નિરાંતે બેઠેલી ત્રીજી વ્યક્તિ પર આવી અચાનક જ વાત આવી જાય ને ત્યારે એમનો ચહેરો જોવા જેવો હોય છે. અને ફાઇનલી આટલી માથાકૂટ અને દલીલોના અંતે નક્કી થાય કે કોણ પૈસા આપશે. અને પછી ધારો કે 407 રૂપિયાનું બિલ થયું હોય તો જે વ્યક્તિ બિલ નથી ચૂકવવાની તે બોલશે, લો મારી પાસે પરચુરણ છે, ઉપરના 7 રૂપિયા હું આપી દઉં. હવે આમાં ના નહીં કહેતા, હા એટલા છૂટા પૈસા તો હું આપી શકું. અને અંતે થોડા છૂટા પૈસા આપીએ પછી જ એમને હાશ થાય. ને મિત્રો, આ છૂટા પૈસા એટલે કે પરચુરણની વાત નીકળી એટલે મને યાદ આવી પરચુરણ નોટ. તમે કહેશો, પરચુરણમાં તો સિક્કા આવે, નોટ ક્યાંથી? હા દોસ્તો, પરચુરણ ને એ પણ નોટ, પણ એની વાત ધડક 2 મૂવીના આ સોંગ પછી. દર્શન રાવલ, જોનીતા ગાંધી અને રોચક કોહલીનો અવાજ, મ્યુઝિક રોચક કોહલીનું, બોલ ગુરપ્રીતના.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
2: 101.1
3: અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી સાંભળો આવતીકાલે સવારે 8:45
4: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણી

0: સેવન કરો. ચાયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: Fantastic fun for family.
2: 101.1 MHz. Friends, મેં તમને કહ્યું હતું કે બ્રેક પછી હું વાત કરીશ પરચુરણ નોટ વિશે. અને આ પરચુરણ એટલે સિક્કા નહીં, હા, નોટ જ. તો થોડું યાદ કરો કે પહેલાંના સમયમાં વેકેશનમાં જે ધોરણનું ભણી ગયા હોઈએ તેની બધી નોટબુક કાઢીને તેમાંથી કોરા પાના ફાડીને એ પાના બાઇડિંગવાળાને ત્યાં આપવા જવાનું ચલણ હતું ને. આમ ગયા વર્ષની નોટમાંથી વધેલા કોરા કાગળની કાચા પૂઠાની બનાવેલી નોટ પરચુરણ નોટ તરીકે ઓળખાતી ને. નવા વર્ષના શરૂઆતના દિવસોમાં આ નોટનો ઉપયોગ કરવામાં આવતો ને એ પૂરી થાય પછી જ નવી નોટ મળતી, ખરું ને? તમને પણ યાદ આવી જ ગયું હશે. પણ દોસ્તો, હવેના સમયમાં તો ડઝન બે ડઝન નવી નોટો એકસાથે ખરીદી લેવામાં આવે ને. ઘરે પ્રેક્ટિસ કરવાની નોટ હોય કે પછી રફ નોટ હોય, મોટે ભાગે નવી નક્કોર જ નોટ વાપરવામાં આવે ને. તેમાં પણ વળી સેમેસ્ટર પદ્ધતિ, એટલે સેમેસ્ટર વન અને સેમેસ્ટર ટુની નોટ અલગ અલગ, એટલે ઘણી વખત કેટલાક વિષયમાં અડધી નોટ કોરી બચે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આપણી આ આદત તો આપણે બદલી શકીએ. જૂની નોટબુકના બચેલા કોરા પાનાની આવી પરચુરણ નોટ બનાવીએ અને એટલીસ્ટ તેનો રફ નોટબુક કે પછી ઘરમાં ઉપયોગ કરી શકીએ, જેથી કાગળ બચે ને સાથે વૃક્ષો પણ. અને આ વાત સાથે હવે માણીએ મિથુન, ક્ષિતિજ તારે અને સેમ ભટ્ટના અવાજમાં મર્ડર ટુ ફિલ્મનું આ ગીત. સંગીત અને શબ્દો મિથુનના.

0: आपका मोबाइल हाथ में?
1: एंड्रॉइड या iOS प्लेटफॉर्म से करिए डाउनलोड न्यूज ऑन एयर मोबाइल ऐप। और अब देखिए जादू, सिर्फ लाइव रेडियो ही नहीं, एक ही ऐप में आपको मिलेगा लाइव टीवी, न्यूज, एंटरटेनमेंट और इन्फॉर्मेशन भी।
0: वाह, ये तो कमाल का मोबाइल ऐप है।
1: प्रसार भारती नेटवर्क, अब कहीं भी कभी भी आपके मोबाइल स्क्रीन पर।
0: तो आनंद लीजिए विविध भारती सूरत के कार्यक्रमों का
1: न्यूज ऑन एयर मोबाइल ऐप पर।
2: फैंटास्टिक फन फॉर फैमिली
3: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
4: मित्रों आजे वात पगलानी, पगला कहो के पछी पगनी छाप। जन्मेला दीकरीना घरमां आगमन समये के नवी वहुना गृह प्रवेश समये तेमना कंकु पगला कोरा सफेद रूमाल पर खास करीने लेवामां आवे छे, जे घरनी समृद्धि के लक्ष्मी आगमननुं प्रतीक गणाय छे। दोस्तों दरिया किनारे फरवा जईए त्यारे रेतीमां पाड़ेला पगला तो तमने याद आवी ज गया हशे, અને આ પગલાં આપણે કેવા તરત ફોટો પાડીને આપણા ફોનમાં અને મનમાં કેદ કરી લેતા હોઈએ છીએ। પણ મિત્રો આ પગલાંને લીધે ક્યારેક આપણને વડ પણ પડે હં, ને એમાં પણ ખાસ કરીને ઘરની સફાઈના સમયે જો પોતું માર્યું હોય ને તેમાં ચાલીએ તો તરત જ મમ્મીની બૂમ પડે, આ પગલાં કોને પાડ્યા, પોતું મારો ને તો ખબર પડે। ને પછી થાય શું, મમ્મીની બૂમ સાંભળી ઘરની બહાર જ ભાગવું પડે। ચોમાસા દરમિયાન પડતા કાદવવાળા પગલાં ગંદકીનો પ્રશ્ન ઊભો કરે, પણ મિત્રો ક્યારેક આ જ પગલાં ખોવાયેલા પ્રવાસીને તેના સાચા સ્થાને પહોંચાડે। ને આપણે એવું પણ સાંભળવા મળે કે ઘરમાં કોઈ એક વ્યક્તિના પગલાં ખૂબ શુભ છે અને એના માટે એવું કહેવાય કે એના પગલે તેઓ સુખી થયા। તો વળી કોઈ દીકરો કે દીકરી પોતાના પિતાના નકશે કદમ પર ચાલી સિદ્ધિ હાંસલ કરે ત્યારે લોકો બોલી ઉઠે, તેના પિતાના પગલે ચાલી એ ક્યાંનો ક્યાં પહોંચી ગયો। ને અત્યારે પગલાની વાત કરતા કરતા આપણે પહોંચી ગયા છે આજના સુરતી સિઝનના છેલ્લા ગીત સુધી। તો આવી રહ્યું છે આજના સુરતી સિઝનનું છેલ્લું ગીત ફિલ્મ મોહરાથી, સાધના સરગમ અને પંકજ ઉદાસનો અવાજ, ઇન્દિવરના શબ્દોને સંગીતથી સજાવ્યા છે વિજુ શાહે।

મોરા ફિલ્મના આ ગીત સાથે આજનું સુરતી સિઝલર સમાપ્ત થાય છે. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ને હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 12 વાગે રિલે કરીશું હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
1: सुबह जराओ, शाम जराओ।
2: देव दर्शन थू।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: आलस भरी सुबह जैसे चाय में घुल जाए चीनी।
1: देखो जी बहार आई, बाहों में खिली कलियां।
0: आपके जीवन में घोलते हैं संगीत, भूले बिसरे गीत।
2: मैं तेरा राग, तू मेरी रागनी।
0: गुजरे दौर की आवाजें, धुनों की अनूठी परवाज, सुनहरे गानों का अंदाज, आपकी सुबह को बनाए खास। भूले बिसरे गीत
3: तुम्हारी याद सताते हैं।
0: हर रोज सुबह 7 बजे सिर्फ विविध भारती पर।
4: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। कार्यक्रम है यादों की महफिल और आइए सुनते हैं बहुत सुंदर सा नगमा अगली।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
6: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
7: मदद हमारी, अल्पसंख्यक कार्य मंत्रालय द्वारा प्रायोजित कार्यक्रम मदद हमारी मंजिल आपकी, सांभो आवती काले सवारे 8:45।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર

0: રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: તમારી વાતો તમારા અવાજમાં,
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
1: હોઉં બહાર કે ઘરમાં,
2: રહેશે સુરત FM તમારા દિલમાં.
1: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
1: 02612236209
2: 0261 2236209 પર.
4: હેલો, સુરત FM સ્પીકિંગ.
5: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
3: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ દેવદર્શન ધૂપ, અગરબત્તી, ધૂપ સ્ટિક્સ, કોન્સ એવમ હવન સામગ્રી
6: કે દ્વારા બનાઈ ગઈ ફિલ્મો કે ગીતો કો હમ સુન રહે હૈ. અગલા ગીત હમ સુનેંગે પિયા કા ઘર ફિલ્મ સે કિશોર કુમાર કી આવાઝ મેં, આનંદ બક્ષી કે બોલ ઓર લક્ષ્મીકાંત પ્યારેલાલ કે સંગીત કે સાથ.

0: कार्यक्रम यादों की महफिल में बस इतना ही, आज्ञा दीजिए, नमस्कार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: નિકલે થે હમ હલવા ખાને મુંહ હી જલ ગયા હૈ.
2: અરે ભંગ કા રંગ જમા હો ચકા ચક ફિર લો પાન ચબા. અરે

0: सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन सीबीआईए कथित नीट यूजी 2026 पेपर लीक केसना સંદર્ભમાં ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ માંગીલાલ બિવાલ, દિનેશ બિવાલ, હરિયાણા નિવાસી યશ યાદવ અને માંગીલાલના પુત્ર વિકાસ તરીકે થઈ છે. ચારેયની ગઈકાલે જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ માટે દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી યશ યાદવ અને વિકાસ અગાઉ રાજસ્થાનના સીકર જિલ્લામાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સાથે અભ્યાસ કરતા હતા. સીબીઆઈ હવે કોચિંગ સંસ્થાઓ, વચેટિયાઓ, વિદ્યાર્થીઓ અને આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ વચ્ચેની કડીની તપાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફે બે દાયકાના ટૂંકા ગાળામાં દેશના 140 કરોડ નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે. આજે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એનડીઆરએફના રાષ્ટ્રપતિ ધ્વજ સમારોહમાં શ્રી શાહે જણાવ્યું કે જ્યારે પણ દેશમાં ક્યાંય પણ આપત્તિ આવે છે અથવા કોઈ નિકટવર્તી આપત્તિનો સંકેત આપે છે ત્યારે એનડીઆરએફની હાજરી લોકોને સુરક્ષિત અનુભવ ધકારાવે છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ધ્વજ પુરસ્કાર મેળવવો એ કોઈપણ સશસ્ત્ર દળ માટે ગર્વની વાત છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ આપત્તિઓ દરમિયાન એનડીઆરએફ, એસડીઆરએફ, પંચાયતો, રાજ્ય સંસ્થાઓ, એનસીસી, એનએસએસના અને હજારો આપદા મિત્રના પ્રયાસોની પ્રશંસા કરી છે.
1: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात. ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है. 20 साल के कम अंतराल के अंदर आपदा बचाव के क्षेत्र में भारत को वैश्विक नक्शे पर रखने का काम एनडीएमए और एनडीआरएफ ने किया है.
0: શ્રી શાહે જણાવ્યું હતું કે જ્યારે પણ એનડીઆરએફના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી માટે વિશ્વમાં ગમે ત્યાં મુસાફરી કરે છે ત્યારે તેમને હંમેશા લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળે છે. શ્રી શાહે કહ્યું કે એનડીઆરએફના 20 વર્ષ ફક્ત બે દાયકાની ભવ્ય સિદ્ધિઓનો સમયગાળો નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન દળને તેના પ્રશંસનીય કાર્ય માટે રાષ્ટ્રપતિ તરફથી સન્માન પણ પ્રાપ્ત થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @news_abd ને ફોલો કરશો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી. તેમણે રાજ્યની ખેતીની સમસ્યાઓ વિશે કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા. શ્રી ચૌહાણે મુખ્યમંત્રીને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હાઇબ્રિડ ડાંગરના બીજના મુદ્દાની તપાસ કરવા અને રાજ્યમાં સરળ ખરીદી કામગીરી સુનિશ્ચિત કરવા એક વિશેષ સમિતિની રચના કરાશે. દરમિયાન શ્રી માને જણાવ્યું કે પંજાબ સરકાર હવે મકાઈ, કઠોળ, તેલીબિયા, સૂર્યમુખી અને બાજરી દ્વારા પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગે આજે ઈરાનમાં યુદ્ધ અને દ્વિપક્ષીય વ્યાપાર ઘર્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અત્યાર સુધીની સૌથી મોટી ચર્ચા શરૂ કરી છે. ગઈકાલે રાત્રે બેઇજિંગ પહોંચેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની આજની પહેલી મુલાકાતમાં શી જિનપિંગે કહ્યું કે તેઓ તેમના સાથે લંબાણપૂર્વકની ચર્ચા કરવા આતુર છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા અને ચીનનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. શી જિનપિંગે કહ્યું અગાઉ ટ્રમ્પનું ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે 2026 એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ વર્ષ બનશે જે ચીન અને અમેરિકા સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે. રશિયાએ સમગ્ર યુક્રેન પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાએ બુધવારે સવારથી મધ્યરાત્રિ બાદ સુધી સતત હુમલા કરીને તબાહી મચાવી દીધી. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા અને 80થી વધુ નાગરિકો ઘાયલ થયા. રાજધાની કીવમાં રશિયાના હુમલાથી એક રહેણાંક ઇમારત ધરાશયી થઈ ગઈ. આ ઇમારતના કાટમાળ નીચે દટાયેલા 10 લોકોને બચાવવામાં આવ્યા. એક વ્યક્તિનું મોત થયું અને 16 અન્ય ઘાયલ થયા. સરકારે તાત્કાલિક અસરથી સપ્ટેમ્બર 2026 અથવા આગામી આદેશો સુધી વિવિધ પ્રકારની ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશ વ્યાપાર મહાનિદેશાલયના સત્તાવાર જાહેરાત મુજબ ખાંડની નિકાસ નીતિમાં સુધારો કરાયો છે. આ પ્રતિબંધ યુરોપિયન યુનિયન, ઇયુ અને અમેરિકા

એનએસસીએક્સએલ અને ટીઆરક્યુ ક્વોટા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ એએએસ અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવાના શિપમેન્ટ હેઠળ નિકાસ કરવામાં આવતી ખાંડ પર લાગુ પડશે નહીં. નવી જાહેરાત હેઠળ પહેલાથી જ ઉપલબ્ધ જથ્થાને પણ મુક્તિ આપવામાં આવી છે. ભારતીય શેરબજાર હાલમાં 800થી વધુ અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે. ચીનમાં ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત સહિતના મુદ્દાને શેરબજારે હકારાત્મક સ્વરૂપે લેતા મોટાભાગના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ 260 કરતાં વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક શરૂ. સીબીઆઈએ કથિત નીટ યુજી પેપર લીક કેસમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે એનડીઆરએફે 2 દાયકાના ટૂંકા ગાળામાં દેશના નાગરિકોનો વિશ્વાસ જીત્યો. અમેરિકા અને ચીને હરીફ નહીં પણ ભાગીદાર બનવાના સૂર સાથે ટ્રમ્પ જિનપિંગની બેઠક. કેન્દ્રએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો. અને શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 800 અંક ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: ના આવક આદિવાસી હસ્તકલાકારોને કોઈપણ પ્રકારના ખર્ચ વિના સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. આ સ્ટોલમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કુશળ આદિવાસી હસ્તકલાકારો દ્વારા બનાવવામાં આવેલા બાંબુ હસ્તકલા, લાકડાના આર્ટિફેક્ટ્સ, પરંપરાગત આભૂષણો, હેન્ડલૂમ વસ્ત્રો, શુદ્ધ વનૌષધિઓ અને પ્રાકૃતિક ખાદ્ય વાનગીઓ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. આ ઉપરાંત અહીં કુલ 38 આદિવાસી હસ્તકલાકારોને પણ સહભાગી થવાની તક મળી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો રસોઈ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત મુજબ અત્યાર સુધીમાં 665 જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે અને બાકીના પ્લાન્ટ નાખવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ યોજના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. ગરૂડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે આજે મેટ્રો દ્વારા મુસાફરી કરી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી જવા માટે આજે તેમણે જાહેર પરિવહન વ્યવસ્થા તરીકે મેટ્રોનો ઉપયોગ કર્યો. આ પ્રસંગે તેમણે નાગરિકો સાથે સંવાદ કર્યો હતો તેમજ પર્યાવરણ મિત્ર અને સુવિધાસભર જાહેર પરિવહન અપનાવવા માટે પ્રેરણા આપી હતી. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસના પગલે નવસારીના ચીખલી તાલુકામાં પોલ્ટ્રી ફાર્મમાં સર્વે હાથ ધરાયો છે. સાવચેતીના પગલારૂપે ચીખલી તાલુકામાં બર્ડ ફ્લૂનું સંક્રમણ ન ફેલાય તે માટે તાલુકામાં અંદાજે 140 પોલ્ટ્રી ફાર્મના માલિકો સંચાલકોને જરૂરી તકેદારી રાખવા માટે પશુપાલન અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું છે. પશુપાલન વિભાગે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. મહીસાગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર સીવી લટાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. તેમાં જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ મહત્વપૂર્ણ એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પેન્શનર માટે હયાતીની ખરાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સુવિધાજનક બનાવી છે. ત્યારે મહેસાણા જિલ્લાના અંદાજે 16,336 પેન્શનરને 31 જુલાઈ સુધી પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક દ્વારા ઘેર બેઠા નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી અપાશે. આ ઝુંબેશમાં જિલ્લાની 53 સબ પોસ્ટ ઓફિસ અને 256 બ્રાન્ચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કાર્યરત રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા

0: કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મદદ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી સાંભળો આવતીકાલે સવારે 8:45.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। अगला कार्यक्रम है सखी सहेली, कीजिए बस थोड़ा सा इंतजार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: सखी सहेली
1: सखी सहेली कार्यक्रम की प्रस्तुत करता है अनुश्री पाठक।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે?

0: માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: FM 101.1 મેગાહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: શ્રોતા મિત્રો, આ હતો પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. હવે પછીનો કાર્યક્રમ હેલો ફરમાઈશ. બસ થોડી જ વારમાં સાંભળતા રહો સુરત FM 101.1 પર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: विविध भारती, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन, छाया गीत कार्यक्रम बस थोड़ी ही देर में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા

અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: छाया गीत कार्यक्रम में लेते हैं अब एक छोटा सा अंतराल।
1: आ उनाळामां सुरक्षा सूचनोनुं पालन करो अने लू थी बचो।
2: हीटवेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી

શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927384090.

આજની આ સુરમયી સાંજને આપણે માણીશું અભિનેત્રી વહીદા રહેમાનની સુપ્રસિદ્ધ ફિલ્મોના ગીતો સાથે. તો આજની આ સફરની હમસફર છું હું આપની રેડિયો સખી હેતલ ભટ્ટ. તો શરૂ કરીએ આજનો કાર્યક્રમ તેમની સૌથી સુપરહિટ નીવડેલી ફિલ્મ ગાઈડના ગીતથી, જેમાં વહીદાજીનું ખરું જીવન દર્શન થાય છે. આજે પણ એટલી જ જિંદાદિલીથી જીવે છે. આવી રહ્યું છે સરસ મજાનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, સંગીત SD બર્મનનું અને રચના શૈલેન્દ્રની.

0: મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી

0: તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं.
3: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
4: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
3: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
4: શું વાત કરે છે?
3: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
6: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: Fantastic fun for family.
3: 101.1 MHz. વેલકમ ફ્રેન્ડ્સ, ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં આજે આપણે માણી રહ્યા છીએ અભિનેત્રી વહીદા રહેમાનની કેટલીક સુપ્રસિદ્ધ ફિલ્મોની રચનાઓ। મિત્રો, આજે છે 14મી મે, વહીદાજીનો જન્મદિવસ, તો આપણા સૌ તરફથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ અને માણીએ તેમની અન્ય એક સુપ્રસિદ્ધ ગીત, ફિલ્મનું ગીત, જેણે શ્રોતાઓને ખૂબ જ આકર્ષ્યા। આવી રહ્યું છે ફિલ્મ તીસરી કસમનું પાન ખાએ સૈયા હમારો। આ ગીત આશા ભોસલેના સ્વરમાં, શૈલેન્દ્રની રચના અને સંગીત આપ્યું શંકર જયકિશને।

મિત્રો, ખૂબ જ મનમોહક વહીદાજીનું નૃત્ય અને અતિમોહક અદા અને પ્રસ્તુતિ શ્રોતાઓની નજર સામેથી પસાર થઈ જ ગઈ હશે, અને આશાજીના સ્વરના લહેકાનું તો કહેવું જ શું. તેમના સુરોની વિવિધતા જે તે અભિનેત્રીના મુખમંડળ અને અભિનયને સાંકળી લે એવી હતી. વહીદાજીના સુંદર નૃત્ય અભિનીત રચના બાદ હવે માણીએ આશાજીના જ સ્વરમાં અન્ય એક રચના ફિલ્મ નીલકમલમાંથી, જેમાં આશાજી અને વહીદાજી બંનેનો એક અલગ જ સ્વરૂપને આપણે માણી શકીશું. રચના સહેલુધ્યાનવીની અને સંગીત રવિનું.

મિત્રો, ગુજરાત હોવા જમાના કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો વહીદા રહેમાનના ફિલ્મોની કેટલીક રચનાઓ. સમય છે એક નાનકડા વિરામનો, તો જોડાયેલા રહો, થોડી જ વારમાં ફરી મળીએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: उफ, आ मे महीनो અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
4: फैंटास्टिक फन फॉर फैमिली.
5: મિત્રો, આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. કાર્યક્રમ ગુજરાહુઆ જમાનાને આગળ વધારીએ પહેલાં સાંભળી લઈએ અમારા હવે પછીના અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા અંતર્ગત.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जनसेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते कलाकार शिक्षक नाट्यकार पद्मश्री यजदी करंजियानो शुभेच्छा संदेश।
2: ऑल इंडिया रेडियो एटले आकाशवाणी हवे एनी 8 जून 2026 ना रोज जयरे 90 वर्ष पूरा थई रह्या छे त्यारे सौ प्रथम रेडियो प्रेमी श्रुतिओने तमाम श्रोताजनोने મારા વતી સુરત વતી અને તમામ વતી અભિનંદન અભિનંદન અભિનંદન ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર પ્રવચન સંવાદ ગીત સંગીત નાટક એ બધાનો રસ્થાળ જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત સંગીત અને નાટકનો મને બહુ શોખ મારી જીવન સંગીની પછી મારો બીજો પ્રેમ એટલે આકાશવાણી કે બંનેમાં થોડો ફરક એટલો જ ફરક કે રેડિયો શરૂ કરવા કે બંધ કરવાની સ્વીચ મારા હાથમાં પછી તો તમે જાણો છો વેલ જ્યારે સુરત એફએમ નું ઉદઘાટન થયેલું ત્યારે મારા સદભાગ્યે મારા માનસ પિતા અને કલા ગુરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા એમના સાનિધ્યમાં મારી પ્રિય પત્ની અને મારા પ્રિય ભાઈ મહેનોજ સાથે ઘણી નાટિકાઓ રજૂ કરી હતી અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 વધારે રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપીદાસ અમે રજૂ કરી હતી વર્ષ મને બહુ યાદ નથી આવતું પણ લગભગ એ શ્રેણી 2.5-3 વર્ષ સુધી ચાલેલી અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો એ મારું સદભાગ્ય જ્યારે ટીવીની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણાએ એવું વિચાર્યું કે ભાઈ રેડિયોનું શું થશે પણ ના આજે પણ આકાશવાણી આંગ બાંગ અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી જનસેવાના 90 વર્ષ

વેલકમ ફ્રેન્ડ્સ, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. મિત્રો, વહીદા રહેમાને ઘણી હિન્દી ફિલ્મો કરી છે, જેમાંની મોટાભાગની ફિલ્મોમાં તેમનું કામ વખણાયું છે. તેમના ફિલ્મી કેરિયર દરમિયાન તેમણે વિવિધ પાત્રોમાં અભિનય કરી દર્શકોના મન મોહ્યા છે. તેમાંની જ એક ફિલ્મ ખામોશીએ ખૂબ જ લોકચાહના મેળવી. વહીદા રહેમાનજીનો અદ્ભુત અભિનય અને આ ગીતના શબ્દો તો અંતરના મનને સ્પર્શી જાય એવા છે. તો ચાલો માણીએ આ સુંદર રચનાને લતાજીના સ્વરમાં, શબ્દો ગુલઝારના અને સંગીત હેમંત કુમારનું.

મિત્રો, જ્યાં ખામોશી જેવી ફિલ્મોમાં તેમણે એક ઠહેરાવ ભર્યો અભિનય કર્યો હોય, તેવી જ રીતે મસ્તીભરી ચંચળ અદાઓથી ભરપૂર એવા પાત્રોમાં પણ તેઓ ખૂબ શોભી ઉઠ્યા છે. સીઆઈડી ફિલ્મના આ ગીતમાં એમની મસ્તીભરી અદા આપ સૌ શ્રોતાઓને યાદ જ હશે. શમશાદજીનો સ્વર અને ઓપી નૈયરનું સંગીત અને મજરૂ સુલતાનપુરીના શબ્દો.

0: મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ.
1: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
2: હા, સુરત એફએમ.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
7: તમારી વાતો તમારા અવાજમાં,
8: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
7: હો બહાર કે ઘરમાં,
8: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
7: કોલ કરો
9: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
7: 0261-22-36209
8: 0261-22-36209 પર.
10: હેલો સુરત એફએમ સ્પીકિંગ.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-400.
11: Fantastic fun for family.
12: 101.1 MHz.
0: વેલકમ બેક ફ્રેન્ડ્સ. આકાશવાણીના વિવિધ ભારતીના સુરત કેન્દ્ર પર આપ માણી રહ્યા છો વહીદા રહેમાનજીના ફિલ્મોની કેટલીક રચનાઓ, જેમાં હવે માણીએ ગીત સંગીત અભિનય અને સાદગી સભર શાલીનતાથી શોભતી આ સુંદર રચના, જેમાં વૈદાજીની મુખમંડળની સુંદરતા દીપી ઉઠે છે. મુકેશ અને લતાના સ્વરની મીઠાશ, મજરુ સુલતાનપુરીની રચના અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. તો ચાલો માણીએ આજના કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ ફિલ્મ પથ્થર કે સનમમાંથી.

0: મિત્રો, આ ગીત સાથે જ અભિનેત્રી વહીદા રહેમાન પર વિશેષ કાર્યક્રમ ગુજરા હુઆ જમાનાને અહીં પૂરો કરીએ. આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સાંજના 7 વાગી ગયા છે. ફોજીભાઈનો કાર્યક્રમ જયમાલા, બસ થોડી જ પળોમાં.
1: ફૌજી સાથીઓ કે લીએ કાર્યક્રમ જયમાલા લેકર હમ બસ થોડી હી દેર મેં હાજિર હોંગે.

0: સંબંધમાં વધુ એક નવા અધ્યાયની શરૂઆતનું પણ આહવાન કર્યું. શ્રી ટ્રમ્પે પણ એટલા સકારાત્મક અવાજમાં જવાબ આપતા કહ્યું કે અમેરિકા ચીનના સંબંધ પહેલાંથી વધુ સારા થશે. તેમણે કહ્યું, અમેરિકા ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા ઉત્સુક છે. ભારતીય ખેલાડી અજિત નારાયણે એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ક્લીન એન્ડ જર્ક અને પુરુષોની 71 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલી આ સ્પર્ધામાં અજિત નારાયણે કુલ 314 કિલો વજન ઉપાડ્યું હતું. આ જ શ્રેણીમાં 351 કિલો વજન ઉપાડીને કોરિયન વોન જુ રીએ સુવર્ણ અને ચીનના જિયાન ચેને 335 કિલો વજન ઉઠાવીને રજત ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ચંદ્રક જીતનારા અજિત ત્રીજા ભારતીય ખેલાડી છે. અગાઉ ભારતીય ખેલાડી કોમલ કોહરે સોમવારે મહિલાઓની 48 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતીને વિજયી પ્રારંભ કર્યો હતો. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતનું સિંહ સંવર્ધનનું આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી જોડાણ સંમેલન IBCA સૌપ્રથમ સિંહ સંવર્ધન અંગેના પૂર્વ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું, આગામી 1 અને 2 જૂને નવી દિલ્હીમાં યોજાનારી IBCA ભારત યજમાની કરશે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના સંરક્ષણ માટે સર્વ હિતધારકોને એક મંચ પર લાવવા IBCA માધ્યમથી મનોમંથન કરાશે. તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધારસ્તંભ રૂપ દિલ્હી ડેક્લેરેશન પણ જાહેર કરાશે.
1: જ્યાં એક તરફ પૂરે આફ્રિકા મેં લાયન્સ કી સંખ્યા ઘટ રહી હૈ, વહાં પર एशियाटिक लायन की संख्या गुजरात में और गिर में लगातार बढ़ रही है. हम दुनिया में ये स्थापित कर पाए हैं कि गुजरात लायन कंजर्वेशन में दुनिया का एक लीडरशिप वाली जगह बनी है.
0: ભારતે જણાવ્યું કે ગઈકાલે ઓમાનના દરિયાકાંઠા પર ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલો હુમલો અસ્વીકાર્ય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે એક નિવેદનમાં વાણિજ્યિક જહાજો અને સામાન્ય નાગરિકોને સતત નિશાન બનાવવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે જહાજ પર સવાર તમામ ભારતીય ચાલક દળના સભ્ય સલામત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે CBIએ વધુ 2 લોકોની ધરપકડ કરી. 16 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR પ્રક્રિયાના ત્રીજા તબક્કાની કામગીરી કરવા કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત. ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા અમેરિકા ઉત્સુક. ચીનના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. ગુજરાતમાં રમાયેલી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજિત નારાયણે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: श्रोताओं, कार्यक्रम चित्रलोक में अब वक्त है एक छोटे से अंतराल का। आप कहीं नहीं जाइएगा, हम बस अभी लौट आएंगे।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
0: વાસ્તવ કા સંગીત પર કિયા ગીત।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન 2026ના પૂર્વ કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. સાસણગીર ખાતે યોજાયેલા આ સિંહ સંરક્ષણ અંગેના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની શ્રેષ્ઠ નીતિઓના પરિણામે સિંહોની વસ્તી અને વિચરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે મોટી બિલાડી સંવર્ગની 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિનું ભારતમાં અસ્તિત્વ એ દેશનું ગૌરવ છે.
1: જ્યાં એક તરફ પૂરે આફ્રિકા મેં લાયન્સ કી સંખ્યા ઘટ રહી હૈ, વહાં પર એશિયાટિક લાયન કી સંખ્યા ગુજરાત મેં ઓર ગીર મેં લગાતાર બઢ રહી હૈ. હમ દુનિયા મેં યે સ્થાપિત કર પાયે હૈ કે ગુજરાત લાયન કન્ઝર્વેશન મેં દુનિયા કા એક લીડરશિપ વાલી જગહ બની.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ ખાતે IIMની સંકલન મંચ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં IIMના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ, IIMના

0: નિયામકો અને ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા ગુજરાત અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સહિયારા હિતની બાબતો પર વિચાર વિમર્શ કરવા અને આઈઆઈએમ વચ્ચે સહકારને મજબૂત કરવા માટે એકઠા થયા હતા. શ્રી પ્રધાને જણાવ્યું કે બેઠકમાં વિદ્યાર્થી કલ્યાણ, સંસ્થાકીય સંકલન, શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આઈઆઈએમ સંસ્થાઓ રાષ્ટ્ર નિર્માણ અને આર્થિક પરિવર્તનના મજબૂત પ્રેરક તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે નેતૃત્વ અને વ્યવસ્થાપન શિક્ષણમાં શ્રેષ્ઠતાના વૈશ્વિક મોડલ પણ બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધોરીમાર્ગ પર ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. 10 વ્યક્તિઓને ઇજા થઈ છે. ચોટીલા રાજકોટ ધોરીમાર્ગ પર સાંગાણી ગામ પાસે રાતના સમયે ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું, ત્યારે ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે શોર્ટ સર્કિટ થતાં બસમાં આગ લાગી ગઈ હતી. કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર માદક પદાર્થ મળી આવ્યો છે. અબડાસા તાલુકાના ખુવાડા વિસ્તાર તેમજ સૈયદ સુલેમાનપીર ટાપુ નજીકથી માદક પદાર્થના કુલ 20 પેકેટ કબજે કરવામાં આવ્યા છે. છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન કચ્છના વિવિધ દરિયા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ અંદાજે 141 કિલો ચરસ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 70 કરોડ રૂપિયા જેટલી થાય છે. કોઠારા પોલીસ તથા એસઓજીની ટીમ દરિયાકાંઠે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખુવાડા નજીક કિનારેથી શંકાસ્પદ હાલતમાં પડેલા 10 પેકેટ મળી આવ્યા હતા. બીજી તરફ જખૌ મરીન પોલીસ, એસઓજી અને સ્ટેટ આઈબીની ટીમ દ્વારા સૈયદ સુલેમાનપીર ટાપુ વિસ્તારમાંથી વધુ 10 પેકેટ મળી આવ્યા હતા. આ તમામ પેકેટોને કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાવનગરની બેંકની 1,35,00,000 રૂપિયાની લોન ગેરરીતિમાં અગાઉ પકડાયેલી 4 મહિલાઓના પતિની પણ ધરપકડ કરવામાં આવી છે. નિલંબાગ સર્કલ પાસે આવેલી બેંકમાં લઘુ ઉદ્યોગના નામે ખોટા બિલો રજૂ કરી છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે. આ તપાસમાં મહિલાઓના પતિઓની પણ સંડોવણી ખુલતા આ કાર્યવાહી કરવામાં આવી. બેંકમાંથી મંજૂર થયેલી ટર્મ લોન અને સીસી લોનનો ઉપયોગ વ્યવસાય માટે કરવાને બદલે અંગત કામ માટે કરી લીધો હતો અને બેંકના હપ્તા ભર્યા ન હતા. આ 4 આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા બાદ જિલ્લા જેલમાં મોકલાયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડિજિટલ અરેસ્ટના જાળમાં ફસાયેલા વૃદ્ધાને પશ્ચિમ કચ્છ સાયબર પોલીસે લાખો રૂપિયા પરત અપાયો છે. પશ્ચિમ કચ્છમાં એક વૃદ્ધ મહિલાને ખોટા પોલીસ કેસ અને મની લોન્ડરિંગના નામે ડરાવી ધમકાવી ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ મોટી ઓળખ આપીને વૃદ્ધાને મોબાઈલ કેમેરા સામે રહેવા માટે મજબૂર કરી 83,44,000થી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. જો કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભુજની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી પીડિત મહિલાના ખાતામાંથી ઠગાઈથી ઉપાડાયેલા પૈકી 46,95,000થી વધુની રકમ પરત આપવામાં સફળતા મળી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ભારતીય માનક સંસ્થા BIS અમદાવાદ દ્વારા BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના વીજ સુરક્ષા ઉપકરણ MCB અને RCCB વેચતા એકમ પર દરોડા પાડવામાં આવ્યા. નિકોલ ઓઢવ રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં પાડેલા દરોડા દરમિયાન પેઢી BIS સ્ટાન્ડર્ડ માર્ક વગર અને માન્ય BIS પરવાના વિના MCB અને RCCB વેચતી હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે આ કંપનીમાંથી 1,300થી વધુ MCB ધરાવતા 166થી વધુ બોક્સ અને RCCBના 30થી વધુ યુનિટ જપ્ત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં શાળા છોડી ગયેલા બાળકો ફરી શાળાએ આવે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2025-26માં અને 2026-27માં કોઈપણ બાળકના ડ્રોપઆઉટની સંભાવના અંગેનો પ્રી સર્વે પૂર્ણ થયો છે, જેમાં 3,254 સંભવિત ડ્રોપઆઉટ બાળકો મળી આવ્યા. ત્યારે આવા બાળકો ફરી શિક્ષણ મેળવી શકે તે માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું છે.
1: બાળકો પોતાનું સ્કૂલિંગ શિક્ષણ પૂરું કરે તે માટે હાલમાં એક ખાસ સર્વે હાથ ધરવામાં આવે છે, જેમાં ડ્રોપઆઉટ બાળકોને પાછા બેક ટુ સ્કૂલ લઈ જવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એક એક બાળકના ઘરે જઈ એમને સર્વે કરી એમને સમજાવી અને ફરી પાછા સ્કૂલમાં એનરોલ કરવાના છે. 10મા ધોરણમાં નપાસ થયા હોય તો એમને 10મા ધોરણના ફરીથી રેમિડિયલ ક્લાસ કરી અને પરીક્ષા આપવા માટે સમજૂત કરવાના છે.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ સીબીએસઈ બોર્ડની માર્કશીટ જેવી બનાવાશે, જેમાં હોલોગ્રામની જગ્યાએ ક્યુઆર કોડ હશે. ગુજરાત બોર્ડના સચિવ આર આર વ્યાસે જણાવ્યું કે બોર્ડ દ્વારા આ વર્ષે ત્રણ મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. નવી માર્કશીટમાં ખાસ સિક્યોરિટી ફીચર્સ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચડોતર નજીક એક બંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો અને અન્ય ભંગાર હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘટનાની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકા અને ડીસા નગરપાલિકાના ચાર જેટલા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું.
2: मौसम आमतौर पे अगले 7 दिन तक शुष्क रहने की संभावना है. कल से ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44-45 के बीच में और गांधीनगर का भी 44 के आसपास रहेगा.
0: आईपीएल क्रिकेट में आज धर्मशाला खाते मुंबई इंडियंस और पंजाब किंग्स वच्चे मुकाबलो रमाशे. आ मैच हमणा थोड़ी वार में शुरू थशे. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ કિંગ્સ ચોથા, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ 9મા સ્થાને છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજે મુંબઈ ઇન્ડિયન્સનું સુકાની પદ સંભાળી રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વઢવાણ ખાતે નવી શાક માર્કેટના નિર્માણ કાર્યના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાઈ ગયો. અંદાજે 4,21,00,000ના ખર્ચે તૈયાર થતી આ નવી શાક માર્કેટ વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી થશે અને શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલમાં ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આ આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM, જેમાં હવે સાંભળીએ કાર્યક્રમ આપકે લીએ.

0: आप सुन रहे हैं विविध भारती। ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन, आज के फनकार। ये कार्यक्रम होगा बस थोड़ी ही देर में।
1: क्या चालिया मम्मी, तमे आ राशन कार्ड लईने ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે।
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત।
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે।
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
4: ये क्या ज्यादती है भाई, भाग रही हूँ और जंप भी कर रही हूँ, गा भी रही हूँ, मूड भी और एक्सप्रेशन भी सही है, ये कैसे हो सकता है? खैर, बड़े टेंशन में वो शॉट किया मैंने, शुक्र है गिरी नहीं।
5: ऐसी बेमिसाल कहानियाँ आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगी।